સેવા પરાયણ જીવન આપણે વિતાવવું જોઈએ. સેવા માટે આપણું હૃદય ઉત્સાહ અને પ્રેરણાથી ભરી દેવું જોઈએ. આપણે પ્રત્યેક ક્ષણ સર્વશક્તિમાન પ્રભુને આપણે વિસારવા જોઈએ નહીં.

શંકાસ્પદ વ્યક્તિનો બોટ ભૂલી મારો સ્માર્ટ કે અન્ય કોઈ હિલચાલ દેખાય તો તુરંત જ 109 ડાયલ કરે. આ નંબર 24 કલાક ચાલુ હોય છે. તો ગમે ત્યારે આ નંબર પરથી મરીન પોલીસની મદદ મેળવી શકે છે. સમજો આપણી સજાગતા અને તકેદારી આપણી બધાની સુરક્ષા રાષ્ટ્ર સુરક્ષાની ખાતરી.

0: ગુજરાતી સંસાધનો જેમાં મુખ્યત્વે જમીન જળ અને વનસ્પતિનો સમાવેશ થાય છે તે ત્રણેય સંસાધનોનો સૌથી ખરાબ અને મહત્તમ ઉપયોગ માનવ દ્વારા થયો છે, પરંતુ તેની સામે રક્ષણ જાળવણી કરવાની ફરજ માનવ ભણી છે, જેના લીધે આજે જમીનનું ધોવાણ, બગાડ અને પ્રદૂષણ ઘટી છે, જેની સીધી અસર પાક ઉત્પાદન ઉપર પડે છે. તેવી જ રીતે જંગલોનો નાશ કરવાથી પર્યાવરણની સમતુલા જોખવાય છે, ડુંગરો વનસ્પતિ ઉચ્છાદિત ન રહેતા જમીન ધોવાણ ઘટ્યું, ભૂગર્ભમાં જળ પુરવઠો ઘટવા માંડ્યો, જળાશયો અને તળાવના કલ્પો પૂર્ણ વધ્યો, જળ સંગ્રહ શક્તિ ઘટી, જેના લીધે માણસે જીવન જરૂરિયાતની માંગને પહોંચી વળવા જમીન અને જળનો બેફામ ઉપયોગ કર્યો, જેના લીધે આજના જળ અને જમીનની વિકટ સમસ્યાઓનું નિર્માણ થયું છે. પૃથ્વી ઉપર કુલ વિસ્તાર પૈકી 2.5% વિસ્તાર ભારત ધરાવે છે, જ્યારે દુનિયાની કુલ વસ્તીના 16% વસ્તી ભારતમાં છે. આમ દેશની વધતી જતી વસ્તીના લીધે 1951માં ખેડૂત દીઠ જે પ્રમાણ 0.90 હેક્ટર હતું, જે 2021 સાલમાં 0.15 હેક્ટર રહેલ છે, જ્યારે 2020 સાલમાં આ પ્રમાણ 0.07 હેક્ટર રહેવા પામશે. દેશના કુલ વિસ્તાર 328 મિલિયન હેક્ટર જમીન પૈકી 175 મિલિયન હેક્ટર જમીન એક યા બીજા કારણોસર જમીન સંરક્ષણ અને જમીન સુધારવાની જરૂરિયાત રહેલી છે. ભારતમાંથી દર વર્ષે 5,333 મિલિયન ટન જમીનનું ધોવાણ થાય છે અને તેની સાથે વનસ્પતિ અને પાકની જરૂરિયાતવાળા તત્વો 6.4 મિલિયન ટન ધોવાઈ જાય છે. સામાન્ય રીતે જમીનના 1 ઇંચ પાણી તૈયાર થતા 1,000 વર્ષ લાગે છે, જયારે આપણી નિષ્કાળજીને લીધે માટી તથા સેન્દ્રીય તત્વો નાશ પામતા ફક્ત 10-15 વર્ષ લાગે છે. જમીન ધોવાણ અનુભવ કરતા ભયંકર છે. અનુભવ 1-2 શહેરોનો નાશ કરે છે, જયારે જમીન ધોવાણ આખી સંસ્કૃતિનો નાશ કરે છે. સિંધુ અને રોમ સંસ્કૃતિ તેના ઉદાહરણો છે. હવે મિત્રો, આ ધોવાણને અટકાવવાના જમીન અને જળ સંરક્ષણના ઉપાયની વાત કરીએ તો જળ સ્થળોમાં ઉપરવાસમાં તથા પહાડો, ડુંગરો અને ટેકરીઓ ઉપર જંગલોનું નિર્માણ કરવાથી વરસાદના પાણીની ગતિ ઘટશે, જમીન ધોવાણ થશે નહીં અને વરસાદનું પાણી દોરવાના બદલે ચાલશે, જેથી પાણી જમીનમાં ઉતરશે અને ભૂગર્ભમાં સપાટી ઊંચી જશે. જમીન સંરક્ષણના ઉપર દર્શાવેલ તમામ ઉપાયો હાથ ધરવાથી જળ સંરક્ષણનું ભગીરથ કાર્ય હાથ ધરી શકાશે. જળ સંચયના સંગ્રહસ્થાનો જેવા કે ખેત તળાવો, નાળા,
1: પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

સારો કાગળ મળ્યો. તને જે ખોરાક સૌથી વધુ માફક આવતો હોય તે લઈને તારે તારું શરીર તદ્દન સારું બનાવવું જોઈએ. જો તું ખોરાકની પસંદગી સ્વાદની નહીં પણ આરોગ્યની દ્રષ્ટિએ કરતી હોય તો તને શું માફક આવશે એનો નિર્ણય તું જ સૌથી સારી રીતે કરી શકે. તું સ્વાદની દ્રષ્ટિએ પસંદગી કરશે એવું હું ધારતો નથી. અહીં ઘણી જાતની ભાજી થાય છે, વટાણાની, રાઈની, ગાજરની, સુંદર સલગમની, પાલકની. તું માખણ લે છે એ સારું છે, તું પૂરતી કસરત કરે છે. જાન માલ વગર તું આશ્રમ ખોલે તે નહીં ચાલે. આથી જો તે ગામડામાં આવી શકે એમ ન હોય તો તારે તારો આશ્રમ મદ્રાસમાં સ્થાપવો જોઈએ. પણ પિતાજીની ઈચ્છા જુદી હોય તો વાત જુદી. ભલે ને થોડા સમય માટે પણ પિતાજી ગામડામાં જઈને વસે એ વિચાર મને ગમે છે. અમે છાપાવાળા ખુલ્લા ઓટલા પર સૂઈએ છીએ. અહીં સવારે ઝાકળ પડવાનો ભય રહે છે અને અહીં મારે માટે તદ્દન આકાશ નીચે સુવાનો પ્રયોગ કરવા જેટલી સગવડ નથી. તું કાકા સાહેબને મળી અને તેમની સાથે હિન્દી શીખવાની સારામાં સારી પદ્ધતિ વિશે તે ચર્ચા કરી એ સારું કર્યું. એમના નિકટ સંપર્કમાં જરૂર આવજે. શિક્ષણને લગતી બાબતોમાં તેઓ સારું માર્ગદર્શન આપી શકશે. કાગળ અને પરબીડિયાનો આંકડો હું ધારું છું કે રૂપિયા 22 થયો છે. હું એમ માનતો હતો કે એ તને મોકલ્યો છે. હું તપાસ કરીશ. મને પરબીડિયા બિલકુલ મોકલીશ નહીં, મારી પાસે થોડા છે. પણ ચાલે ત્યાં સુધી અમે નકામા કાગળમાંથી બનાવેલા પરબીડિયા ત્યાં સુધી જ હું વાપરું છું. નિર્મળા વર્ધા છે, બીબી અમતુલ મારી સાથે છે. પ્યાર બાપુ. ઉમાદેવી બજાજને પત્ર, January 11, 1935. ચિરંજીવી ઓમ. તારું આળસ ક્યારે કાઢશે? તારા કાગળમાં મોતીના દાણા જેવા અક્ષર નથી. લાંબા કાગળમાં ખબર તો કંઈ જ નથી આપી. મને હજુ લાગે છે કે કાન મુંબઈ જઈ એકવાર દેખાડી દીધો હોય તો સારું. અહીં ટાઢ ઠીક પડે છે. અમે તો વગડામાં પડ્યા જેવું લાગે છે. સરસ છે. લોકોને મળવાનું બહુ રહે છે તેથી કામને પહોંચાતું નથી. મદાલસાને કહેજે એ લખે. એનો ખોરાક શું ચાલે છે? વજન શું છે? બાપુના આશીર્વાદ. મિલ મજૂરોને સંદેશો, દિલ્હી, January 13, 1935. મજૂર ભાઈ બહેનો પ્રત્યે, તમારી મજૂરીના દર વિશે જે તકરાર ચાલી રહી હતી તેના વિશે જે સમાધાન થઈ છે તે તમે બધા ખુશી થઈને વધાવી લેશો એની મારી ઉમેદ છે. તમારી વતી જે ઘટાડો કબૂલ કરવામાં આવ્યો છે તેને ખુશી થઈને માન આપશો. તેમાં તમારું ભલું જ છે અને તમારી પ્રતિષ્ઠા વધશે એમાં મને મુદ્દલ શક નથી. જે નીતિનો સ્વીકાર આપણે વર્ષો થયા ઈચ્છીએ છીએ તેના તત્વનો સ્વીકાર આ સમાધાનીમાં થયો છે એ હું જેવી તેવી વાત સમજતો નથી. તેનો અમલ કરવાની યોજના બનતી તાકીદે ઘડવાની રહી છે. તેના અમલનો આધાર ઘણે ભાગે તમારી શુદ્ધ દાનતની વર્તણૂક ઉપર છે. એ તમને સમજાવવા પણ ન હોય. માલિક અને મજૂર બંનેનું હિત મિલનો ઉદ્યોગ જળવાઈ રહેવામાં છે એટલું જે યાદ રાખશે તેને આ સમાધાની સમજવામાં જરાય મુશ્કેલી ન આવવી જોઈએ. હું તો તમને આપણા સંબંધના આરંભથી જ કહેતો આવ્યો છું કે આ ઉદ્યોગ નથી એકલા માલિકનો, નથી એકલા મજૂરનો. માલિકની મૂડી નાણું છે તો તમારી મૂડી તમારી મજૂરી છે. બેઉનો મેળાપ ન હોય ત્યાં લગી બેઉ નકામા છે. આજે તમારા હૃદયમાં ઉતરી ગયું હોય તો તમે આ સમાધાનીમાં બંનેનું હિત જળવાયું જોશો. જે સ્વપ્ન આપણે સેવતા આવ્યા છીએ તે સિદ્ધ થવા તરફ આપણે કેટલોક માર્ગ વધારે કાપ્યો છે ને નજીક આવ્યા છીએ. તેથી મારી ઉમેદ છે કે બધા ભાઈ બહેનો સર્વાનુમતે સમાધાનીનો સ્વીકાર કરશો. મોહનદાસ ગાંધી. એક ચર્ચા. January 14, 1935. ખ્રિસ્તી પાદરીઓનો ભય. તમે શું કહેવા માંગો છો તે હું સમજુ છું, પણ એથી પાદરીઓ શા સારું ખળભળી ઉઠે છે હું સમજી શકતો નથી. તમે એકબીજાની સાથે હરીફાઈ કરી એકબીજાની ઘરાકી છીનવી લેનારા વેપારીઓ નથી. સ્વાર્થ સાધવાની વાત હોય તો હું તેમનું વલણ સમજી શકું, પણ જ્યાં કેવળ બીજાની સેવા કરવાની જ વાત છે ત્યાં કોણ સેવા કરે છે એને વિશે

0: કહેવાય કે મને ફિકર ન હોવી જોઈએ. પણ એક જગ્યાએ પાદરીઓ ઇસ્પિતાલ ચલાવતા હોય ત્યાં જ આપ આપના માણસો મોકલીને ઇસ્પિતાલ કઢાવો છો તો પેલા પાદરીઓને ચિંતા થયા વિના કેમ રહે અને એ અયોગ્ય છે એમ પણ કેમ કહેવાય? પણ તેમને સમજવું જોઈએ કે અમારું કામ જુદી જાતનું છે. અમે માત્ર એ લોકોને દવા આપવા કે અક્ષરજ્ઞાન આપવા જ જતા નથી. અમારું ત્યાં જવું એ તો અમારા પ્રાયશ્ચિતની નાની સરખી નિશાની છે. અમારે તેમને ખાતરી આપવી છે કે હવે પછી અમે એમને પીડવાના કે ચૂસવાના નથી. જ્યાં ઇસ્પિતાલ હોય તે જ જગ્યાએ નવી ઇસ્પિતાલ કાઢવાનો હું કદી વિચાર ન કરું. પણ જ્યાં પાદરીઓની નિશાળ હોય ત્યાં હરિજન બાળકો માટે નવી નિશાળ ખોલતા મને સંકોચ ન થાય. એટલું જ નહીં પણ હું હરિજનોને પેલી નિશાળે ન જતા અમારી નિશાળમાં આવવાને સમજાવું. આપણે નિખારસપણે સ્થિતિ સમજી લઈએ. પાદરીઓનો ઉદ્દેશ જો કેવળ માનવ સેવાનો હોય, જ્યાં કેળવણી જરાય નથી ત્યાં કેળવણી આપવાનો હોય, તો એમને તો એ જોઈને આનંદ થવો જોઈએ કે જે લોકોની પોતાના જ ધર્મબંધુઓની સંભાળ લેવાની ચોખ્ખી ફરજ હતી તેમને આખરે એ ફરજનું ભાન થયું. પણ મારી મુસીબત એ છે કે પાદરીઓ હંમેશા શુદ્ધ માનવ સેવાના ભાવથી કામ કરતા નથી. એમનો ઉદ્દેશ ખ્રિસ્તીઓની સંખ્યા વધારવાનો હોય છે ને તેથી જ તેઓ હવે ખળભળી ઉઠ્યા છે. હું આટલા વર્ષથી જ જે ફરિયાદ કરતો આવ્યો છું તે તમારા કહેવા પરથી સાચી ઠરે છે. થોડાક દિવસ પર એક વિદ્વાન હિન્દુ પંડિત ખ્રિસ્તી ધર્મમાં દાખલ થયા તેથી એક જગ્યાના પાદરીઓ હરખથી ફૂલાઈ ગયા અને તેથી મેં એમને કહ્યું કે એક માણસ પોતાનો ધર્મ ત્યજે એથી હરખાઈ જવું એ યોગ્ય નથી. આજે વિદ્વાન હિન્દુનો દાખલો છે, કાલે સ્વધર્મના સિદ્ધાંતોનો આંકડો ન જાણનાર કોઈ અજ્ઞાન ગામડિયાનો દાખલો હોય. હરિજનોને પાદરીની નિશાળ કરતા મારી નિશાળ વધારે ગમે તેની તેમણે ફરિયાદ શા સારું કરવી જોઈએ એમ બને એ સ્વાભાવિક નથી? પણ આનો અર્થ એ છે ખરો કે કોઈ ખ્રિસ્તી હિન્દુ ધર્મ અંગીકાર કરે તોય આપ આમ જ કહો? ખાસ તો મીણા બહેનનો જ દાખલો હોય ને, હું તો એને કહું છું કે તારે આધ્યાત્મિક આશ્વાસન અને શાંતિ ખ્રિસ્તી ધર્મમાંથી જ મેળવવા જોઈએ. એની મરજી હોય તોય એને હિન્દુ ધર્મમાં લેવાને મને સ્વપ્ન પણ ખ્યાલ ન આવે. આજે એના જેવી પુખ્ત સ્ત્રીનો દાખલો છે, કાલે કોઈ યુરોપિયન મિત્ર મને પોતાનું બાળક સોંપેલું હોય. ખાન સાહેબ અબ્દુલ ગફાર ખાને એમની દીકરી મને સોંપેલી છે ને, એને હું કાળજીપૂર્વક ઇસ્લામનું જ શિક્ષણ આપીશ અને એને કદી પણ ઇસ્લામનો ત્યાગ કરવાનો મોહ થઈ આવે તો હું એને એ મૂર્છામાંથી બચાવવાનો મારાથી બનતો પ્રયત્ન કરીશ. મારે સદભાગ્યે બીજા ધર્મના બાળકો અને પુખ્ત સ્ત્રી પુરુષો મારી સાથે રહ્યા છે અને તેઓ મારા સંસર્ગથી વધારે સારા ખ્રિસ્તી મુસલમાન પારસી કે યહૂદી બન્યા છે, એથી મને આનંદ જ થયો છે. પણ કોઈ શુદ્ધ અંતરજ્ઞાનને અનુસરીને ધર્માંતર કરે તો કોઈના અંતર ઉપર મારો અધિકાર નથી. પણ મને એમ તો જરૂર લાગે છે કે જે સ્ત્રી કે પુરુષો સહેજે એમ કહી દે છે કે અમે જે ધર્મમાં જન્મ્યા તેમાંથી અમને શાંતિ મળતી નથી, તો એ એમની નિર્બળતા સૂચવે છે.
1: અંતર્ગત ગાંધીજીનું અક્ષતે પુસ્તકમાંથી પઠન પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી ક્ષણમાં બરાબર 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતના સમાચાર સાંભળશું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ગુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અણમિલોના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ. રાજ્યમાં 1567 કરોડ રૂપિયાના 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટને પ્રોત્સાહન સહાય મંજૂર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી. ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ. અને રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે આગામી અણમિલોના સંભવિત પ્રભાવ સામે રાજ્યની સજ્જતાની સમીક્ષા કરવા માટે એક સર્વગ્રાહી અને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ કૃષિ સિંચાઈ પાણી પુરવઠો નર્મદા વન અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે અણમિલોની સંભવિત પરિસ્થિતિ સામે નાગરિકો ખેડૂતો અને પશુધનની સુખાકારી માટે રાજ્ય સરકારના તમામ વિભાગો એક થઈને આગોતરા આયોજન સાથે કામ કરી રહ્યા છે. બેઠકમાં નર્મદા પાઇપલાઇનથી 3 કિલોમીટર વિસ્તારમાં તળાવો ભરવાની મર્યાદાને વધારીને 7 કિલોમીટર

0: Nie, już się. Pani radzi na prostu, to ja nie są właśnie wo wygiętej górę, już się. Ale prąd proszę bądź, sedela dwa razy minna być, ale tak na swastę podmiotowe finansowanie, ile drzewem proszę to dokonał na gąty, proces lakty wodu kreju, to na sejda mobil bir, na uchwalu na nie, proszę salana SMS, mutowa na adresie. Proszę unie, gasa, ani tam gdzie nawet tak, to ma te wymi wady, na proszę pani mi wadnie, purty prymajma, gasa, ani aby ty dostanie, bo fastrok to jest jako suczna, to ma być się. Rady Sarkara v rozhodnutí o odvodech nepí 2015 řečo Incentive to Industries Scheme antarvat kůl 1567.1 korunné rokom vyráta 15 mota odvod ekonomie procehan se hemen žurkali če. A rokovní radzimo andáže 1233 rozdělení to kůl srdzentování a pekšáče. Nájad mukimentrý Harsanguňa odvodštáme Final Eligibility Certificate Apli samotný betok na nejnej levané adevše. Ujednil, že keď Gujarat na Bharat pomôž vojšvik staré stovky a akršom vokal stolené stále plné hetuky, rádený odjúdek nepi bezar pandr heto, incentive to industry skin omylnou kvôrme od hety. A už na to Gujarat na státná krta pátra udobore net SGST sa hale plné jedeše. Rádeber na čau džunty výs čom sudi jok saptáni užovný karáše. Antraši jok dnesný rádekokšaní užovný gandy nevrdilená mansa kráte karáše. Bárna antaráštia jog dňovstvo uželi Anga Vigata Akta na Bukhi Mantri Hosea Vajžanovi, kaj vaše Yoga for Healthy Aging Team var vyšeš karakrimu uvozaše. A vaše jog dvise samogra razumavi 1.5 skorti polovodu nagriko jog protokol tali ma da agleše.
1: Akha rajani andar jog dvise sudi 24,000 jekla nana muta karakrimu nu ayojan karvam avi uše. Sala hoj, college hoj, corporate offices hoj, industries hoj, garden hoj, અને જાહેર માર્ગો પર આ તમામ ક્ષેત્રની અંદર યોગ બોર્ડ દ્વારા રાજ્યના સામાજિક સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
0: દેશભરમાં 21 તારીખે યોજાનારી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા નીટ 2026ના વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભારતે ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવશે. તે મુજબ ઓખા ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ટ્રેન આવતીકાલે ઓખાથી સવારે 5 વાગે ઉપડશે, જ્યારે ગાંધીનગર કેપિટલ ઓખા સ્પેશિયલ 21 જૂને ગાંધીનગર કેપિટલથી રાત્રે 8:55 ઉપડશે. પ્રધાનમંત્રીના 12 વર્ષના શાસન તેમજ વિકસિત ભારત અંતર્ગત બોટાદ ખાતે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલ મૈથોલિયાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલ મૈથોલિયાએ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને પોતાની આવક બમણી કરે તેવી અપીલ કરી હતી.
2: પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા દેશી ગ્રાહક વર્તમાન

0: વિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરમાં મંત્રી જીવાભાઈ જાડેજાની ઉપસ્થિતિમાં વિશાળ યોગ શિબિર યોજાઈ હતી. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના માર્ગદર્શન વિકાસ યાત્રાને સમર્પિત યોગ શિબિરમાં અધિકારીઓ અને સેનાના જવાનોએ યોગાભ્યાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન અનુભવી યોગ ટ્રેનરો દ્વારા મહાનુભાવો અને સેનાના જવાનોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ તેમજ ધ્યાનની ક્રિયાનું માર્ગદર્શન અને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સુશ્રી દેવાબાએ આ યોગ શિબિરમાં સહભાગી થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
1: જામનગર ભારતના જવાનો સાથે યોગના એક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત યોગ બોર્ડની તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તેમજ ડિફેન્સ સર્વિસીસની ત્રણેય પાંખો, એરફોર્સ, નેવી અને આર્મીના જવાનો સાથે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો સાથે આજે યોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે આ તકે હું યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તંત્રનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું.
0: બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 18 અને 19 જૂન દરમિયાન પ્રગતિ પદયાત્રાનું આયોજન કરાયું છે. જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં અંબાજીથી શરૂ થયેલી યાત્રામાં વિવિધ જગ્યાની મુલાકાત લેવામાં આવી. મંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠામાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, પર્યાવરણ અને જાહેર સુવિધાઓના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. ભરૂચની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા

0: શિબિર નું આયોજન કરાયું. રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા શિબિરમાં લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ, આયુષ્માન કાર્ડનું વિતરણ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું. વલસાડ જિલ્લામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજે અંતર્ગત આયુષ્માન કાર્ડ બનાવવાની વિશેષ ઝુંબેશને વેગ આપવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એડીએચઓ એસપી સિંઘે આ અંગે વધુ માહિતી આપતા પાત્ર લાભાર્થીઓને વહેલી તકે આયુષ્માન કાર્ડ બનાવી યોજનાનો લાભ લેવા અપીલ કરી છે.
1: આયુષ્માન કાર્ડથી આજે જિલ્લામાં વિશેષ અભિયાન ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 9,34,815 જેવા કાર્ડ બનાવવામાં આવ્યા છે. જયારે અમે પીવીટીજી પોપ્યુલેશનની વાત કરીએ તો એમાં 100% કામગીરી ઓલરેડી પૂર્ણ કરવામાં આવેલા છે. અત્યાર સુધી 38,491 જેવું કાર્ડ પીવીટીજી કેટેગરીમાં બનાવવામાં આવ્યા છે.
0: રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ચકાસણી અને અમલીકરણની કામગીરી સતત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલની એક મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. તપાસ દરમિયાન પેઢીમાંથી કુલ 4 શંકાસ્પદ ખાદ્ય પદાર્થો ધાણા પાવડર, કોર્ન પાવડર, ઓળસુ પાવડર અને હળદર પાવડરનો કુલ 35,527 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. જેની અંદાજિત કિંમત 1,11,04,205 છે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પંચાલીએ જણાવ્યું કે ખાદ્ય સુરક્ષા અને જન આરોગ્યના રક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને ભેળસેળયુક્ત હલકી ગુણવત્તાવાળા અથવા ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મુકતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ જિલ્લામાં ગઈકાલે વરસાદના અહેવાલ છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, જામનગર, વડોદરા, ઘોઘંબા સહિત રાજ્યના 65 વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. બોટાદમાં કરિયાણા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ભાવનગરમાં વરસાદી ઝાપટાથી લોકોને ગરમીમાં રાહત મળી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડતા લોકોમાં ખુશી વ્યાપી હતી. આજે કચ્છ, દ્વારકા, પોરબંદર અને પાટણ સિવાય સમગ્ર રાજ્યમાં વરસાદ આગાહી છે. જોકે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં.
1: સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુઆ હૈ 39.8 ડિગ્રી સેન્ટીગ્રેડ અમદાવાદ માં રેકોર્ડ હુઆ હૈ. ઉસકે આગે 39.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ભાગલપુર માં રેકોર્ડ હુઆ હૈ. રાજકોટ માં રેકોર્ડ હુઆ 39.3 ડિગ્રી સેન્ટીગ્રેડ. બંગલાપોર્ટ માં રેકોર્ડ હુઆ 38.5 ડિગ્રી સેન્ટીગ્રેડ.
0: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંગોર ગામે ગેરકાયદેસર સિંહ દર્શનનો મામલો સામે આવ્યો છે. ઘટનાની માહિતી મળતા વન વિભાગના અધિકારીઓ તપાસ માટે પહોંચતા યુવકો કાર અને બાઇક મૂકી નાસી છૂટ્યા હતા. આ અંગે વન વિભાગે સ્થાનિક 5 અને મોરબીના 2 યુવકો મળી કુલ 7 લોકો સામે કાર્યવાહી કરી દંડ કર્યો હોવાનું RFOYS કલસારીએ જણાવ્યું હતું.
2: બર્થડે પાર્ટી હોય આમંત્રણ આપેલું હતું. ત્યારબાદ એ લોકો મારેઠી અને ત્યારબાદ કુકરાજ જઈ પડવા ગયેલા હતા. તે દિવસોના ઈરાદે પ્રવેશ કરેલા હતા. આરોપીઓ વિરુદ્ધ 4 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.
0: અલમિનોના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ. રાજ્યમાં 1,567 કરોડ રૂપિયાના 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટને પ્રોત્સાહન સહાય મંજૂર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી. ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો અને રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 માટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આજના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ એ હરિહરિનો સ્વર.

Ukraine under Henry Kvaratny Vatishyupa Tinkata Ikinova Parishani. Tini Gaganam Ta Bharatna Atma Vishwasti. Bar Varshniya Yatra Che Gujaratma Antyodaya Ane Gari Kalyani. Seva Ane Sushasan. PM Avas. Har Ghar Jar. Asad Samman Ane Ayushman Kavasti Majboot Pata Jan Janma Atma Vishwasti. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આ વિકાસની મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવી 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના. Huge tidal wave of devotion was sweeping across India. This is of an ancient Gorakh alchemy. The second was the Ganga of Ram Bhakti of Tulasida. That's the heart.

0: शिव दास ने रचना माँ लक्ष्मी यज्ञ स्वरा अमाचार प्रसंग रहता अने आ साथे भक्ति संगीत नो कार्यक्रम वंदना अही छे संपन्न करे आकाशवाणी नो आ पुष्प केंद्र छे आज नो प्रासंगिक सामग्री विशेष विश्व सिकल सेल जागृति दिवस संबोधन करे शुरू पठन विरल रहा
1: સિકલ સેલ એક આનુવંશિક રોગ છે જે માતા પિતા પાસેથી બાળકોમાં ફેલાય છે. આમાં લાલ રક્ત કોશિકાઓમાં ઓક્સિજનની ઉણપ હોય છે અને કોશિકાઓનો આકાર ગોળાકાર થતો નથી, જેને કારણે આ કોષ અર્ધચંદ્ર કે સિકલ જેવો દેખાય છે. તેથી તેને સિકલ સેલ કહેવાય.

0: রয়েছে, যেনার কারণে নারকীয় বিকাশ প্রভাবিত হয়েছে। সিকল সেল রোগটি প্রভাবিত নারকীয় বিকাশ যোগ্য রীতে হতে নথি। আ উপরন্ত তিনি রোগ প্রতিকারক শক্তি পণ অন্য নারকীয় তুলনামা নবড়ি છે। જોવા રોગની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે। આ બધા વિશે લોકોને જાગૃત કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ભારતમાં આ રોગ ખાસ કરીને છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પૂર્વીય ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ ઓડિશા અને ઉત્તરી તમિલનાડુમાં પ્રચલિત છે। આ રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે 22 ડિસેમ્બર 2008 ના રોજ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં 19 જૂનને વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જે પછી આ દિવસ દર વર્ષે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે। 19 જૂન 2009 ના રોજ પ્રથમ વખત સિકલ સેલ જાગૃતિ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્લોબલ એલાયન્સ ઓફ સિકલ સેલ ડિસીઝ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 10 જાન્યુઆરી 2020 ના રોજ નેધરલેન્ડના એમ્સ્ટરડેમમાં કરવામાં આવી હતી। ગુજરાતમાં સિકલ સેલ એનિમિયાનો રોગ મુખ્યત્વે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિજાતિ સમુદાયના લોકોમાં જોવા મળે છે, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ એમ 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે। આ રોગ પર નિયંત્રણ માટે સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું। આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના કુલ 1 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે। ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ રોગચાળાની લડવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સમુદાય આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો ખાતે સિકલ સેલની તપાસ અને નિદાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં સ્ક્રીનિંગ કેમ્પો યોજીને લોકોનું નિઃશુલ્ક પરીક્ષણ કરવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજ સ્તરે પણ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી યુવાનોને સિકલ સેલ રોગ અને આનુવંશિક સ્વરૂપ વિશે માહિતી મળી રહે। લગ્ન પહેલા સિકલ સેલ ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે, જેથી આગામી પેઢીમાં આ રોગનું પ્રમાણ ઘટાડી શકાય। કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા ઉન્મૂલન મિશન સાથે સંકલન કરીને ગુજરાત આરોગ્ય વિભાગ 2047 સુધી સિકલ સેલ રોગને નિયંત્રણમાં લાવવાના લક્ષ્ય તરફ કાર્યરત છે। દર્દીઓની નિઃશુલ્ક દવાઓ, નિયમિત આરોગ્ય તપાસ, રક્ત ચકાસણી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે। આશા વર્કરો, આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવે છે। વિશ્વ સિકલ સેલ દિવસ દર વર્ષે નવી થીમ સાથે ઉજવવામાં આવે છે। આ વર્ષે વર્લ્ડ સિકલ સેલ ડેની થીમ સર્વાઇકલ ગેપને બંધ કરવી સિકલ સેલ કેરમાં સમાનતા છે, જે તમામ પ્રદેશો અને આવક સ્થળોમાં સિકલ સેલ નિદાન અને સારવારને સમાન પહોંચી તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે। વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ આપણને યાદ અપાવે છે કે સિકલ સેલ એનિમિયા જેવી ગંભીર બીમારી સામે લડવા માટે જાગૃતિ, સમયસર નિદાન અને યોગ્ય સારવાર અત્યંત જરૂરી છે। ગુજરાત આરોગ્ય વિભાગના સતત પ્રયાસો દ્વારા હજારો લોકોને લાભ મળી રહ્યો છે અને સિકલ સેલ મુક્ત સમાજના નિર્માણ તરફ મહત્વપૂર્ણ પગલાં ભરાઈ રહ્યા છે।
1: આજ આપે પ્રાસંગિક સંદર્ભમાં વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ સંપાદન પરેશ મારુ અને પઠન વિરલ રાણા અને હવે સમજો સવારનું બુલેટિન.

આગામી આ મહિનાના સંવત 1989 રાજ્યની સજ્જતાની સમીક્ષા કરવા માટે એક સર્વગ્રાહી અને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ કૃષિ સિંચાઈ પાણી પુરવઠો નર્મદા વન અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે એલ નિનોની સંભવિત પરિસ્થિતિ સામે નાગરિકો ખેડૂતો અને પશુધનની સુખાકારી માટે રાજ્ય સરકારના તમામ વિભાગો એક થઈને આગોતરા આયોજન સાથે કામ કરી રહ્યા છે. લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજીજુએ નવી દિલ્હીમાં હજ સમીક્ષા બેઠક 2027ની અધ્યક્ષતા કરી હતી. સમીક્ષા બેઠક બાદ મીડિયાની માહિતી આપતા શ્રી રિજીજુએ હજ 2026ને ભારતના ઇતિહાસમાં સૌથી સફળ હજ ગણાવ્યું. મંત્રીએ કહ્યું કે ભારતનો હજ 2026 માટે સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલય તરફથી 2 લબ્બેતમ એવોર્ડ મળ્યા છે. તેને નોંધ્યું કે સરકાર હજ 2027 માટે ટૂંક સમયમાં નવી હજ નીતિની જાહેરાત કરશે. ગાંધીનગરના નવસા તાલુકામાં આગામી 21 જૂને રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કેન્દ્રના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં વિશિષ્ટ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો યોગ દિવસ ઉજવાશે. તેમાં 4,000થી વધુ લોકો ભાગ લેશે. ઉપરાંત આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગ વિષયવસ્તુ હેઠળ રાજ્યભરની શાળાઓ, કોલેજ, કોર્પોરેટ ઓફિસ, ઉદ્યોગો, બગીચાઓ અને જાહેર માર્ગો પર મળી 24,000 જેટલા કાર્યક્રમો યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ વિદ્યાર્થીઓને શાંત રહેવા અને નીટ યુજી 2026ની પરીક્ષા માત્ર 3 દિવસ દૂર હોવાથી તેમની તૈયારી પર વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરતો સંદેશ જાહેર કર્યો છે. એજન્સીએ કહ્યું કે ઉમેદવારોએ આખું વર્ષ સખત મહેનત કરી છે અને હવે તેઓએ પરીક્ષાનું પોતાનું શ્રેષ્ઠ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરીક્ષા એજન્સીએ વિદ્યાર્થીઓની ખાતરી પણ આપી હતી કે સલામત, ન્યાયી અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એનટીએ જણાવ્યું હતું કે પ્રમાણિત વિદ્યાર્થીઓનું રક્ષણ કરવા માટે છેતરપિંડી અથવા ગેરરીતિના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરાશે. એજન્સીએ કહ્યું માઇનસ હેલ્પલાઇન 1-4-4-1-6 પર માનસિક સ્વાસ્થ્ય સહાય ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છમાં જનકલ્યાણ શિબિર યોજવામાં આવી રહી છે. જે ઉપક્રમે ગઈકાલે અંજાર તાલુકાના મીઠા પસવારીયા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી જીકમભાઈ છાંગાએ જનકલ્યાણ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે રાજ્યમંત્રીના હસ્તે નવનિર્મિત પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જનકલ્યાણ શિબિરમાં રાજ્યમંત્રીના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભનું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું. લખપતના એમ્પરિયર ગામોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ઘર આંગણે જ ગુણવત્તાસભર પ્રાથમિક તબીબી સુવિધાઓ મળી રહે તે હેતુથી લખપત પંથકના 26 ગામો માટે સાપ્તાહિક રૂટ શેડ્યુલ ધરાવતી અદ્યતન મોબાઇલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સેવા પ્રકલ્પ MCX CCL કંપની દ્વારા CSR ફંડમાંથી સહયોગ અપાયો છે. લોહાપટેલ હોસ્પિટલ પરિસર ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્ય અતિથિ સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્વાસ્થ્ય યોજનાઓ સાથે સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે. ત્યારે છેવાડાનું ગામડું સશક્ત બન્યું છે ત્યારે ગ્રામીણ જનતાને આ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. 21 જૂનના દિવસે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છમાં જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની ઉજવણીને લઈને અધિક કલેક્ટર પ્રોટોકોલ પ્રણવ વિઠાણીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સ્મૃતિવન ભુજ ખાતે યોજવામાં આવશે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનનું વિતરણ કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે બાદમાં ઓડિશા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. તમિલનાડુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાની ટેકાના

0: खड़े के नियमन जारी अपाई अमेरिकाई ईरानी हॉर्मोज बंदी ने पाबंदी हटाई। अब हॉकी में भारत की टीम FIH महिला नेशंस कप की सेमीफाइनल में पहुंची, क्वार्टर फाइनल चिली से में टकराशे। समाचार विगतवार। प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में प्रधानमंत्री विकास भारत रोजगार योजना PMVBRY हेठ 2400 करोड़ रूपया प्रोत्साहन वितरण करते। श्रम और रोजगार मंत्री डॉ. मनसुख मांडविया जणाव्युं कि गया वर्षे ऑगस्ट थी PMVBRY हेठ 63 लाख थी वधु कर्मचारीओने औपचारिक कार्यबळ में लावामां आव्या छे, जेमांथी लगभग 30% महिलाओ छे। तेमणे कह्युं कि आ योजना हेठ प्रोत्साहित करावा 80% थी वधु संस्थाओ 25 થી ઓછા કામદાર ધરાવતા નાના ઉદ્યોગો છે। ડોક્ટર માંડવિયાએ જણાવ્યું હતું કે તેમની પહેલી સરકારી નોકરી મેળવનાર યુવાનોને 2 સપ્તાહમાં 15,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન મળશે। તેમણે જણાવ્યું હતું કે આ પ્રોત્સાહનના કાર્યક્રમ દરમિયાન 15 લાખથી વધુ લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવશે। તેમણે રોજગાર સર્જનને પ્રોત્સાહન આપતા નાના અને ઉભરતા ઉદ્યોગોને ટેકો આપવાના આ યોજનાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, જે ભારતના અર્થતંત્રને કરોડરજ્જુ સમાન બની રહે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું છે કે ભારત વિશ્વ માટે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે। ગઈકાલે રાત્રે પેરિસમાં ભારતીય રાજપાલને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દેશો વચ્ચેના સંબંધો ફક્ત વેપાર દ્વારા નક્કી થતા હતા, પરંતુ આજે વેપારની સાથે વિશ્વાસ પણ એટલો જ મહત્વપૂર્ણ બની ગયો છે।
1: आज से 50 या 100 साल

ईवीएम में G7 बैठक में तेमणे विश्वास पर आधारित भागीदारीना महत्व पर भार मूक्यो हतो। प्रधानमंत्रीए कह्युं कि G7 समिट माटे भारतनो संदेश स्पष्ट हतो कि वैश्विक शासन त्यारे ज असरकारक रहेशे ज्यारे तो समावेशी हशे। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફાન્સ અને સ્લોવાકિયાની તેમની બે દેશોની મુલાકાતના ત્રીજા તબક્કામાં પેરિસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી માટે રવાના થયા છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ફાન્સથી તેમની મુલાકાત પૂર્ણ થતાં આગામી સમયમાં ભારત ફાન્સ મિત્રતા વધુ મજબૂત બનશે। પ્રધાનમંત્રીએ કહ્યું કે જોડાણ અને પરિણામોની વાત આવે ત્યારે ફાન્સની આ મુલાકાત વ્યાપક રહેશે। ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ફાન્સની તેમની યાત્રા પૂર્ણ કરતી વખતે પ્રધાનમંત્રી મોદી માટે હિન્દીમાં એક ખાસ વિદાય વિડીયો સંદેશ રેકોર્ડ કર્યો હતો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે। ત્યારબાદ તેઓ ઓડિશાના રાવણપુર જશે, જ્યાં તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે। એમાં એઇમ્સ ભુવનેશ્વર દ્વારા આયોજિત તબીબી શિબિર, ખાણકામથી પ્રભાવિત ગામો માટે એક મેગા ગ્રામીણ પાઇપ પાણી પુરવઠા યોજના, બ્રહ્માકુમારીનું માતૃશક્તિ ભવન અને એક ખાસ સર્કિટ હાઉસનો સમાવેશ થાય છે। તેમની મુલાકાતના આગામી તબક્કાના ભાગરૂપે રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશાના મયુરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લેશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_EVAD ને ફોલો કરશો।

0: Andrei Mirman se declaró a este mecanismo de 10 millones de cartas de fe, a la carta de manto allí. Ribu Jilana, Bui de Mango Kati, Uttar Purana, Soti Mota, Organic Masala Processing Plant, Udgatan Kashi. A plant was a 10,546 metric ton masala, Uttadan Karachi, Jamusi de Rabo, Samudra Pradeshma, 5,000 penso, Organic Kiritan Kashi. Naramadri Shilangana, Uttar Purva Rajana, Leveraging Externally Aided Project, EAPS Parishadna Udgatan Sutrana, Hajri Apshi. Till Megalana Mukhyamantri, Conrad K. Sabna Sati, યુ સોસોથામ ઓડિટોરિયમ ખાતે એક સમારોહનું અધ્યક્ષપદ સંભાળશે, જેમાં તેઓ મેઘાલયમાં 1,200 કરોડ રૂપિયાથી વધુના 4 પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 4 રાજ્યો માટે લઘુત્તમ ટેકાના ભાવે કઠોળ અને તેલીબિયાની મોટા પાયે ખરીદીની મંજૂરી આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ઉનાળા 2026 સિઝન માટે મંજૂરીઓ હેઠળ ઉત્તર પ્રદેશ સૌથી મોટો લાભાર્થી દેશ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતમાં ઉનાળો 2026 સિઝન માટે 18,250 મેટ્રિક ટન મગની ખરીદીની મંજૂરી આપવામાં આવી છે. મંત્રીએ રવિ માર્કેટિંગ સિઝન 2025-26 હેઠળ તમિલનાડુ માટે મગની ખરીદી મર્યાદા 885 મેટ્રિક ટનથી વધારીને 990 મેટ્રિક ટન અને હરિયાણા માટે ઉનાળા 2026 સિઝન દરમિયાન 2,115 મેટ્રિક ટન મગની ખરીદીની મંજૂરી આપી હતી. અમેરિકા ઈરાની બંદરોના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશતાને બહાર નીકળતા જહાજો પર દરિયાઈ નાકાબંધી હટાવી દીધી છે. સોશિયલ મીડિયા એક્સપર્ટ સંપર્કોને જણાવ્યું હતું કે અમેરિકી દળો હવે ઈરાન સાથે સંકળાયેલા દરિયાઈ ટ્રાફિકને અટકાવી રહ્યા નથી અને નાકાબંધી લાગુ કરવા માટે બનાવેલ નૌકાદળ કામગીરી સમાપ્ત થઈ ગઈ છે. ટ્રમ્પ ઈરાન વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યાના એક દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી છે. જોકે નાકાબંધી હટાવી લેવામાં આવી હોવા છતાંય કરારના પાલન પર દેખરેખ રાખવા માટે અમેરિકી નૌકાદળ નજીકમાં જ તૈનાત રહેશે. દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું કે યુદ્ધ સમાપ્ત કરવાના કરારના ભાગરૂપે અમેરિકી નૌકાદળે નેવીની 1,000થી વધુ જહાજોને ઈરાની બંદરોમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. હવે હોર્મુઝ સ્ટ્રેટમાં જ વધુ તેલ પસાર થઈ રહ્યું છે. ન્યુઝીલેન્ડમાં રમાયેલી એફઆઈએચ મહિલા નેશન્સ કપના હોકીમાં ભારતીય ટીમે ત્રણેય મેચ જીત સાથે સેમીફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય ટીમ આવતીકાલે ચીનનો સામનો કરશે. ઉરુગ્વેને 3-2 હરાવીને સતત ત્રીજી જીત સાથે ભારતે ગ્રુપ એને ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતની તરફથી દીપિકાએ 2 ગોલ કર્યા અને દીપિકા સારંગે બીજો ગોલ કર્યો. ઉરુગ્વેની 13મી મિનિટે ચિયારા એટમેનની લીડ મેળવી હતી. તે પહેલા દીપિકાએ 24મી મિનિટે પેનલ્ટી કોર્નર દ્વારા બરાબરી કરી હતી. આજના તમામ અખબારોમાં અમેરિકા ઈરાન શાંતિ કરાર અંગેના સમાચાર વાંચવામાં આવી રહ્યા છે. સંદેશ લખે છે કે જંગ ખતમ, યુએસ ઈરાનના સમજૂતી પર હસ્તાક્ષર. દિવ્યભાસ્કર લખે છે કે 7,500 જીવ, 162 લાખ કરોડ ફૂક્યા ત્યારે શાંતિ. નવ ગુજરાત સમયે લખ્યું છે કે 12-12 આ વિશ્વાસ વચ્ચે ટ્રમ્પ ઈરાનના શાંતિ કરાર પર હસ્તાક્ષર. ફૈસાબાદ લખે છે કે શાંતિ કરાર શરૂ, અમેરિકા ઈરાનની અંતે સમજૂતી પર મહોર. અને ગુજરાત સમાચાર લખે છે કે યુક્રેન રશિયા યુદ્ધ, ટ્રમ્પનો નવો સલાહકાર. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો આવીનો સમય ગુજરાત સરકારનું મેગા પ્લાનિંગ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હાઈ લેવલ બેઠક. અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, ડાંગર સૌરમાં 5.6 ઇંચ વરસાદ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે બાદમાં ઓડિશા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાને ટેકાના ભાવે ખરીદીને મંજૂરી અપાઈ. અમેરિકાએ ઈરાની હોર્મુઝ બંદરની નાકાબંધી હટાવી. હોકીમાં ભારતીય ટીમ એફઆઈએચ મહિલા નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચી આવતીકાલે ચીલી સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા તેમજ સ્થાનિક હવામાનની જાણકારી. પ્રથમ જોઈએ કાર્યક્રમોની વિગતો.

cannot be outrepeated. Bullet train and Vande Bharat ne gatishil ka tilka ka ek nava bhavishya mein. Tere gaga naam ka Bharat ma aatma vishwas mein. Baar varsh mein yatra che Gujarat ma antre gaye hame gareeb kalyan. Seva and sushasan PM Awas. Har ghar jal. Kisan samman and Ayushman karas te majboot kata jan jan ma aatma vishwas mein. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી.

વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. પ્રધાનમંત્રીએ ભારતને નવીનતા અને ટેકનોલોજીનું વૈશ્વિક કેન્દ્ર ગણાવ્યું. રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે બાદમાં ઓડિશા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી નિર્મળા સીતારમણ આજથી મેઘાલયની 2 દિવસની મુલાકાતે. તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાની ટેકાના ભાવે ખરીદીને મંજૂરી અપાઈ. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલું પ્રથમ સ્વદેશી એર કુશન વ્હીકલ આજે ગોવા ખાતે સેવામાં સામેલ કરવામાં આવ્યું. અમેરિકાનું ઈરાની હોર્મુઝ બંદરની નાકાબંધી હટાવી. આ નિર્ણયના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ. રાજ્યમાં 1567 કરોડ રૂપિયાના 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન સહાય મંજૂર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરાઈ. ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ. રાજ્યભરમાં આગામી 20 જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરાશે. દેશભરમાં 21 તારીખે મેડિકલની પ્રવેશ પરીક્ષા નીટ 2026ના વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવાશે. વિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરના મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં વિશાળ યોગ શિબિર યોજાઈ. વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ બનાવવાની વિશેષ ઝુંબેશને વેગ આપવામાં આવ્યો. રાજકોટમાં કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા હાઇવે સેફટી ટ્રાન્સફોર્મની બેઠક યોજાઈ. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદી ઝાપટા. હોકીમાં ભારતીય ટીમ FIH મહિલા નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચી. આવતીકાલે ચીલી સામે ટકરાશે. અને ફિફા વર્લ્ડ કપમાં અમેરિકાની એટલાન્ટાના સ્ટેડિયમ ખાતે રમાયેલી ગ્રુપ એ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ચેક રિપબ્લિકની ટીમને 1-1 થી હરાવી. હવે પછી આપણે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: શાંત ગાથાઓ ક્યારેય ભૂલતી નથી. યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધ્યાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિક પાણી, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી નખાતા એક નવા ભવિષ્યની, તેની ગગનયાત્રા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: શંકાસ્પદ વ્યક્તિને બોટ, ગુનેગારો, સ્મગલર કે અન્ય કોઈ હિલચાલ દેખાય તો તુરંત જ 1090 ડાયલ કરે. આ નંબર 24 કલાક ચાલુ હોય છે. તો ગમે ત્યારે આ નંબર પરથી મેઇન પોલીસની મદદ મેળવી શકે છે. સમજો ને, આપણી સજાગતા અને તકેદારી અને દરિયાઈ સુરક્ષાથી રાષ્ટ્ર સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં વસારે.

ભવ્ય નામ પર ભારતમાં આત્મ વિશ્વાસથી 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતના અંત્યોદય અને ગરીબ કલ્યાણ સેવા અને સુશાસન પીએમ આવાસ હર ઘર જળ કિસાન સન્માન અને આયુષ્યમાન ભારતથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના. છેલ્લા 12 વર્ષથી એવી વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ભૂલતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ

0: hepsinin yapacağım oraya da. Onun anlatığı peri benim.
1: छिल्ला बार वर्ष थी अही विकास ना संकल्पो कदी अटकता नथी पुरुषार्थ नी गाथाओ क्यारे खूटती नथी आ यात्रा छे छिल्ला बार वर्ष थी विकास ने समर्पित यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व ने बार वर्ष विश्वास ना विकास ना जन कल्याण ना आ सफर छे मां नर्मदा थी जल समृद्ध थती धरान स्मार्ट सिटीज थी दुनिया मां चमकती आधुनिकता बुलेट ट्रेन अने वंदे भारत नी गतिशीलता थी लखाता एक नवा भविष्य ने अने गगनामता भारत ना आत्मविश्वास ने बार वर्ष नी आ यात्रा छे गुजरात मा अंत्योदय अने गरीब कल्याण सेवा अने सुशासन पीएम आवास हर घर जल किसान सम्मान अने आयुष्मान कवच थी मजबूत थका जन जन ना आत्मविश्वास ने અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવરહાઉસ આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ બાર વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના
2: સાંભળો છો દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને
3: હા હા યાદ રાખીને લીધું છે મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજા માત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય

0: દ્વારા તજ 1093 પર મરીન પોલીસ ને જાણ કરવી.
1: મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

દીપક કુમાર દંતાણીના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા લોકગીતો. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો.

0: રાજકોટના પહેલા મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા. ભારતીય સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી અને સિંધુ જળ સંધિને જૂની અને વર્તમાન પરિસ્થિતિઓ સાથે અસંગત ગણાવી. પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો કઠુઆ જિલ્લો ટૂંક સમયમાં દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસ કોરિડોર સાથે જોડાશે. ભારતના ઉમેદવાર પ્રોફેસર બિમલ એન પટેલને વર્ષ 2026-2035 કાર્યકાળ માટે ઇન્ટરનેશનલ ટ્રીબ્યુનલ ફોર ધી લો ઓફ ધી સીના ન્યાયાધીશ તરીકે ચૂંટવામાં આવ્યા. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલાર અપનાવવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે. ગુજરાત દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને યોગ વર્ગો ધરાવતું રાજ્ય બન્યું. યોગ વર્ગે 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા. એએમસી અને લકુલીશ યોગ યુનિવર્સિટીમાં સંયુક્ત ઉપક્રમે આરોગ્યવર્ધક યોગ શિબિરનું આયોજન કરાયું. ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ આપ્યા. પંચમહાલ જિલ્લાના હારોલ સ્થિત પોલીકેર કંપનીમાં પ્રભારી મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ સમિટ યોજાઈ. ગાંધીનગર પોલીસે ગ્રીન કોરિડોર બનાવી 24 વર્ષીય બ્રેઇન ડેડ યુવતીના અંગો સમયસર અમદાવાદ સિવિલ પહોંચાડ્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાણીખડક ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે યોગ અને પ્રાણાયામ કર્યા. આછામણ ગામે ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો. ફિફા વર્લ્ડ કપમાં આજે મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 1-0 હરાવ્યું. આ સાથે જ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનાર મેક્સિકો પ્રથમ દેશ બન્યો. કતારથી એલએનજી ભરેલું એલએનજીસી દિશા જહાજ ભરૂચના દહેજ બંદરે આવી પહોંચ્યું. યુદ્ધ સમાપ્ત થયા બાદ હોર્મુઝ પાર કરનાર પ્રથમ એલએનજી જહાજ ભારત આવ્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેના સ્વરમાં ગીત અને ગઝલ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો પુરૂષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેના સ્વરમાં ગીત અને ગઝલ.

0: ગીતોની ગઝલ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની કુછ સફળતાઓ કી અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ. પેપર એપથી વાહણો અજાણ્યા એપ થી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: યોગેન ચિત્તસ્ય પદેન વાચમ મલમ શરીરસ્ય ચ વૈદિકેન યોપાકરોતમ પ્રવરમ મુનિનમ પતંજલિમ પ્રાંજલિ રાન તોસ્મિ. અર્થાત, જેમણે યોગ દ્વારા મનની અશુદ્ધિઓ એટલે કે ચિત્તના દોષો દૂર કર્યા, જેમણે મહાભાષ્ય એટલે કે વ્યાકરણ પદ દ્વારા વાણીના દોષો શુદ્ધ કર્યા, અને જેમણે વૈદક શાસ્ત્ર એટલે કે આયુર્વેદ દ્વારા શરીરના રોગો અને મલિનતાનો નાશ કર્યો, તેવા મુનિઓમાં શ્રેષ્ઠ મહર્ષિ પતંજલિને હું બે હાથ જોડીને પ્રણામ કરું છું. વાલી વાલી સખ્યો અને સૌ શ્રોતા મિત્રો, સહયોગ કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. આજના સહયોગ કાર્યક્રમ સાથે ઉપસ્થિત છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. શ્રોતા મિત્રો, આપણા ભારત દેશે આપણી આર્ય સંસ્કૃતિએ વિશ્વને કેટલી અણમોલ ભેટ આપી છે, જેમાંની એક છે મહર્ષિ પતંજલિએ આપેલ યોગ વિદ્યા. અને હવે ભારતે આ અણમોલ ભેટ આખા વિશ્વને આપી છે. આપણા દેશની સરહદ પાર કરીને યોગ હવે છેક વિદેશમાં પણ લોકપ્રિય છે. વિદેશના લોકો પણ યોગનું મહત્વ હવે સમજતા થયા છે, યોગનો ફાયદો અનુભવતા થયા છે, જેનો શ્રેય જાય છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને. એમના પ્રયાસ થકી જ દર વર્ષે 21મી જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે.
1: વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી. આપણે સૌ જાણીએ છીએ કે યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે પણ યોગના ગહન અભ્યાસુ છે.
2: દેશના વડાપ્રધાન તરીકે સૌથી લાંબો સમય કાર્યરત રહેવાનો રેકોર્ડ એમણે હાલમાં જ બનાવ્યો છે. વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષમાં અનેક સિદ્ધિઓ મેળવવામાં આવી છે, જેમાંની આ પણ એક સિદ્ધિ જ છે ને કે વૈશ્વિક સ્તરે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અને વધુ ને વધુ દેશો આ ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, યોગને માનતા થયા છે.
1: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014ના સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનની તારીખ સૂચવી હતી, કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે. મિત્રો, વર્ષ દરમિયાન આપણે ઘણા બધા ધાર્મિક તહેવારો ઉજવીએ છીએ, જેમ કે જન્માષ્ટમી, મહાશિવરાત્રી, પર્યુષણ, રામનવમી, ગુડ ફ્રાઇડે, અને આ યાદી તો ઘણી લાંબી છે.
2: તો વળી રક્ષાબંધન, ભાઈબીજ જેવા સામાજિક તહેવારો પણ ઉજવીએ છીએ, પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ જેવા રાષ્ટ્રીય તહેવારો પણ, અને હવે 11 વર્ષ પહેલા શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જાણે કે એક વિશિષ્ટ સ્વાસ્થ્ય તહેવારનું સ્વરૂપ લઈ લીધું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને બસ 2 દિવસની જ વાર છે, ત્યારે એની ઉજવણીનો થનગનાટ આપણે સૌ અનુભવી રહ્યા છીએ.
1: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે નજીક છે, ત્યારે ચાલો યોગ વિશે થોડું વધુ જાણીએ યોગ નિષ્ણાત પીનલ પટેલ પાસેથી. તેમની સાથે વાતચીત કરી રહ્યા છે નમ્રતા મોદી.

0: કેવળ સુખતી જાતે ન રહ્યા. આ કહેવત તો આપણે સૌએ સાંભળી જ છે, પણ વર્તમાન સમયમાં આપણે આ સુખને ભૂલી જઈને ભૌતિક સુખ પાછળ દોટ મૂકી છે, જેના સારા અને નરસા પરિણામોથી આપણે સૌ વાકેફ છીએ. છતાં પણ આપણે આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તીને સતત અવગણતા રહીએ છીએ. વધારે પડતી વ્યસ્તતા અને ક્યાંક ટાઈમ મેનેજમેન્ટ પણ તેના માટે જવાબદાર છે. આ બધાનો એક ઉપાય છે યોગ. યોગ એ ભારત દેશની સમગ્ર વિશ્વને આપેલી એક સુંદર ભેટ છે. 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. યોગ એ એક દિવસમાં ઉજવવાની વસ્તુ નથી. યોગ એ દૈનિક પ્રક્રિયા છે, સાધના છે. યોગ આપણી સંસ્કૃતિ છે, જેને વિશ્વ ફલક પર લઈ જવા માટે વર્ષ 2015 21 જૂનના રોજથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રથા છે. હવે આપણો જે સવાલ હતો કે વધારે પડતી વ્યસ્તતા અને ટાઈમ મેનેજમેન્ટનો અભાવ, જેના કારણે આપણે આપણી માનસિક અને શારીરિક તંદુરસ્તીને ખોઈ બેઠા છીએ, તો આ બધી સમસ્યાઓનું સમાધાન લઈને અત્યારે આપણી સમક્ષ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યોગ નિષ્ણાત પિનલબેન પટેલ. સ્વાગત છે આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં પિનલબેન.
1: ખૂબ ખૂબ ધન્યવાદ
0: પિનલબેન. હવે સૌથી પહેલા તો એવું સમજાવો કે જીવનમાં યોગનું મહત્વ શું છે.
1: જી, જેમ આપણે પહેલા કીધું એમ, આજના આધુનિક જીવનમાં ભૌતિક સુખ સગવડો મેળવવા માટે મનુષ્ય જે ભાગદોડ કરી રહ્યો છે એ જ એના માનસિક તણાવનું કારણ બને છે, અને આ જ કારણને લીધે યોગનું આજના યુગમાં મહત્વ ઘણું વધી જાય છે. તમે જુઓ ને તો આમ વ્યક્તિ આગળ પાછળના વિચારોમાં જ ફરતો રહે છે, ભૂત અને ભવિષ્યના જ વિચારો કરે રાખે છે. જ્યારે યોગ એ આપણને આ ક્ષણમાં વર્તમાનમાં જીવતા શીખવે છે. અત્યારે આપણે જોઈએ તો માનસિક તણાવ, ડિપ્રેશન જેવા માનસિક તકલીફો વધી રહ્યા છે અને તેના કારણે લોકો વ્યસન તરફ આગળ વધે છે, જે દૂર કરવા યોગનું ખૂબ જ મહત્વ વધી ગયું છે. યોગ એકચ્યુઅલી શારીરિક સ્વસ્થતા મેળવવા અને માનસિક વિચારોને સકારાત્મક બનાવવામાં મદદ કરે છે. તો આજના યુગમાં તો યોગનું ઘણું ઘણું મહત્વ છે.
0: બરાબર છે. હવે અત્યારની લાઇફસ્ટાઇલ જ એવી છે કે બધા ખૂબ જ બિઝી હોય છે, તો વ્યસ્ત જીવનશૈલીમાં યોગ માટે સમય કેવી રીતે કાઢી શકાય, અથવા તો આખા દિવસની વ્યસ્તતા વચ્ચે થોડા સમયમાં કેવા યોગ કરી શકાય કે યોગ કેવી રીતે કરી શકાય, એના વિશે થોડું સમજાવો.
1: એકચ્યુઅલી યોગ માટે સમય ફાળવવો જોઈએ અથવા કેવી રીતે સમય કાઢીએ એવું વિચારીએ તો જ સમયનો અભાવ જણાય છે. યોગને તો દૈનિક અંગ બનાવવું જરૂરી છે. જેમ આપણે રૂટીનમાં જમીએ છીએ, નાહીએ છીએ, કામ પર જઈએ છીએ, બાળકો સ્કૂલે જાય છે, એ જેટલું સહજ છે એવી જ રીતે યોગને રોજ કરવાનું સહજ અંગ બનાવી લેવું જોઈએ. તો યોગ ક્યારે કરીશું અથવા કેવી રીતે કરીશું અથવા સમય ક્યારે નીકાળીશું એનો સવાલ જ નહીં રહે.
0: બરાબર છે. હવે યોગ માટે તો એવું છે કે અત્યારના યુવાનો જીમ પ્રત્યે કે પછી બીજી કોઈ કસરત પ્રત્યે વધારે આકર્ષિત છે, અને નાના બાળકોને પહેલા તો જ્યારે આપણે સ્કૂલમાં હતા તો આપણને એક પીટીનો લેક્ચર આવતો હતો, એની અંદર સામાન્ય કસરતો થતી હતી. આજના સમયમાં હવે એ બધું ધીરે ધીરે એટલા પ્રોત્સાહિત નથી કરતા. તો અહીંયા હવે એવું સમજાવો કે બાળકોને કઈ ઉંમરથી યોગની શરૂઆત કરાવી શકાય, તથા દરેકે દરેક ઉંમરના પડાવ, અલગ અલગ પડાવ પર યોગ કેવી રીતે મદદ કરી શકે. અને બીજો પણ એક પ્રશ્ન છે, સગર્ભા મહિલાઓ એ લોકો આસન કરી શકે ખરા?
1: જી ચોક્કસ. બાળકોની વાત કરીએ તો 10 વર્ષથી બાળકોને યોગ તરફ વાળવા જોઈએ, અને જેમ જેમ બાળકો યોગના આસન કરતા જાય છે, જેમ કે બાળકો માટે ખાસ કરીને પદ્માસન છે, વૃક્ષાસન છે, તાડાસન છે, એ આસનો એમના માટે ખૂબ જરૂરી છે. વૃક્ષાસન કરવાથી બેલેન્સ વધે છે, બેલેન્સ કરવાથી એમની માનસિક શક્તિ, જે એમની સ્મરણ શક્તિ છે, ગ્રહણ શક્તિ છે, એ એમની વધે છે, અને પદ્માસન કરવાથી એમનું બોડીનું સ્ટ્રક્ચર, જે એમનો ગ્રોથ થઈ રહ્યો છે શારીરિક, એમાં એમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અને ભ્રામરી જેવા પ્રાણાયામ તો બાળકો માટે ખૂબ જ જરૂરી છે, જેનાથી એમને ભણવામાં ખૂબ જ મદદ મળે છે. તો બાળકોને 10 વર્ષથી તમે યોગની તરફ વાળી શકાય છે. આપણે જે તમે યુવાનોની વાત કરી કે આજકાલ કસરતની ખૂબ પ્રથા ચાલી રહી છે, યોગમાં આસન કરવામાં લોકોને કદાચ કંટાળો આવી રહ્યો છે, પણ કસરત તરફ વધારે વળી રહ્યા છે, તો મુખ્ય વસ્તુ

0: જણાવવા માંગીશ કે કસરત અને આસનનો મેઇન બે તફાવત છે કે કસરત કરવાથી તમારા શરીરની જડતા વધે છે અને શરીરની જડતા એટલે અક્કડપણું સ્ટીફનેસ વધે છે. જ્યારે શરીરની જડતા વધે છે એના લીધે માનસિક જડતા પણ વધે છે. એટલે તમે જુઓ યુવાનો આજકાલ ખૂબ ચીડિયાપણું વધતું જાય છે, ચીડચીડા થતા જાય છે. જ્યારે યોગ છે એ તમને લચકતા આપે છે, તો તમને ફ્લેક્સિબિલિટી વધારે, તો શરીરની ફ્લેક્સિબિલિટી સાથે સાથે મેન્ટલ ફ્લેક્સિબિલિટી પણ યોગ તમને વધારે છે. અને જ્યારે કસરત કરવામાં આવે ને ત્યારે તમે જોજો તમારું રુધિરાભિસરણ જે છે અથવા બ્લડ સર્ક્યુલેશન જેને કહીએ છીએ એ ફાસ્ટ થાય છે. એના લીધે તમારું બ્રીધિંગ પણ ફાસ્ટ થાય છે. જ્યારે યોગના આસન કરવાથી તમારા શ્વાસની એનર્જી, તમારી જે પ્રાણ એનર્જી કહેવાય એ વધે છે. એટલે તમને કસરત કરવાથી જો થાક લાગશે પણ યોગના આસન કરવાથી ક્યારે થાક નહીં લાગે, તમને સ્ફૂર્તિ અને એનર્જી ફીલ થશે. તો એ પણ યુવાનો માટે અત્યારે ખૂબ જ જરૂરી છે. આગળ વડીલો માટે પણ એટલું જ યોગ જરૂરી છે. તમે જુઓ જેમ જેમ ઉંમર વધતી જાય છે, 50-60 થી ઉપર જાઓ એમ તમને સાંધાના દુખાવો, ઘૂંટણની તકલીફ, આંગળાઓ જકડાઈ જવા, યાદશક્તિ ધીરે ધીરે ઓછી થવી, આ બધી તકલીફો તમને જોવા મળે છે. જ્યારે યોગના આસનો કરવાથી અને સૂક્ષ્મ વ્યાયામ કરવાથી તમારા જે વાયુની તકલીફ છે એ ધીરે ધીરે દૂર કરે છે. જેમ કે પવન મુક્તાસનની સિરીઝ છે, એ બધું કરવાથી, સૂક્ષ્મ વ્યાયામ કરવાથી તમારા શરીરનો વાયુ દૂર થાય છે. ઘૂંટણની જે કસરતો કરવાથી, ઘૂંટણના જે આસન કરવાથી તમને ઘૂંટણની મજબૂતાઈ વધે છે, તમારે ચાલવાની શક્તિ વધે છે, અને જે જોઇન્ટ્સ પેઇન કહેવાય છે, જે સાંધાનો દુખાવો જે વડીલોમાં થાય છે, એ બધા પણ એ લોકોને દૂર કરવાની ખૂબ જ એમાં મદદ કરે છે. તમે એક સરસ ક્વેશ્ચન પૂછ્યો છે સગર્ભા સ્ત્રીઓ માટે. સગર્ભા સ્ત્રીઓ માટે પણ અત્યારે તમે જુઓ ને તો પ્રોફેશનલી પ્રીનેટલ અને પોસ્ટનેટલ આવા શબ્દો વપરાય છે. પ્રીનેટલ એટલે કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન, અને પોસ્ટનેટલ એટલે કે બાળકની ડિલિવરી થયા પછી પણ યોગ એમને ખૂબ જ મદદ કરે છે. અને પ્રોફેશનલી યોગ ટીચર્સ આવી ટ્રેનિંગ પણ આપતા હોય છે. જેમ કે સગર્ભા સ્ત્રીઓ 3 મહિના પતી જાય પછી ડોક્ટરની અનુમતિ મળે એ પછી જ કે તમે સ્વસ્થ છો અને યોગ કરી શકો છો, તો યોગ શિક્ષકની હાજરીમાં ખાસ કરીને યોગ કરવા જ જોઈએ. એનાથી તમને બાળકની તંદુરસ્તી પણ વધે છે, તમારી પોતાની તંદુરસ્તી પણ વધશે. અને અમુક લેડીઝમાં તમે જોશો તો પ્રેગ્નન્સી દરમિયાન મેન્ટલી પણ એ લોકો થોડા લો થઈ જતા હોય છે, ડિપ્રેસ થઈ જતા હોય છે કે હું મારું રૂટીન કામ નથી કરી શકતી, બહુ વધારે નથી જઈ શકતી, મને ખાવામાં થોડા રિસ્ટ્રિક્શન્સ આવી ગયા. તો યોગ કરવાથી એમની માનસિક શક્તિ પણ એ વધારે છે.
1: બરાબર છે. અચ્છા, હવે જયારે સગર્ભા મહિલાઓની આપણે વાત કરી રહ્યા છે તો અત્યારે નોર્મલ ડિલિવરી કરતા સિઝર એટલે ઓપરેશન વાળી ડિલિવરીનું વધારે થઈ ગયું છે, તો એના માટે એવું કઈ ખરું કે જેના લીધે મહિલાઓ પહેલાના સમયમાં જેમ ફ્રી રીતે ડિલિવરી થતી હતી એવું કઈ કરી શકાય?
0: ચોક્કસ. તમે જુઓ ને તો પહેલાના જમાનામાં સગર્ભા સ્ત્રીઓ છેક 9 મહિના સુધી કચરા પોતાને બધું જ કરતા હતા. તમે જુઓ ને તો પહેલાના જમાનામાં 9 મહિના સુધી સ્ત્રીઓ નીચે બેસીને કચરા પોતા કરી શકતા હતા. તો એ પોતા જે નીચે બેસીને કરે છે તો એ જ રીતના આપણા યોગના આસનો પણ છે, જેમ કે તમે બટરફ્લાય પોઝ અને મધ્યકોણ આસન કહેવાય છે, એ રીતના પોઝ કરવાથી નીચે તમારું નોર્મલ ડિલિવરી કરવામાં આસનો મદદ કરે છે.
1: બરાબર છે. અને જેમ તમે કહ્યું કે પોસ્ટ ડિલિવરી એટલે બાળક આવી જાય એના પછી પણ કંઈક આસન હોય છે?
0: હા ચોક્કસ. પોસ્ટ ડિલિવરી પણ આસનોની પ્રેક્ટિસ જયારે ડોક્ટરની અનુમતિ પછી 2 મહિના કે 3 મહિના જે પણ ડોક્ટર કે એના પછી ખાસ કરીને કરવા જોઈએ. કારણ કે જયારે નોર્મલ ડિલિવરી થાય છે ત્યારે અમુક નીચેના અંગો થોડા લૂઝ થઈ જાય છે અને અમુક જે આપણા પ્રેગ્નન્સીના પ્રજનન તંત્રના અંગો છે એ થોડાક વીક બનતા હોય છે, નબળા બની જાય છે. યોગના આસન કરવાથી નીચેના મસલ્સ તો ટાઈટ થાય છે, સાથે તમને જે તમારી રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એને પણ એક મજબૂતાઈ મળે છે, એ પાછા પોતાના શેપમાં પોતાના કાર્યક્ષમતામાં વધારો કરી અને એ પાછા વળે છે.
1: બરાબર, ખૂબ જ સરસ તમે સમજાવ્યું સગર્ભા મહિલાઓને. મને લાગે છે કે થોડો ફાયદો થશે આનાથી. અને પુનર્બેન, બીજું તમને એમ પૂછવાનું કે આજે દરેકની લાઈફ ખૂબ જ બિઝી થઈ ગઈ છે, એટલે કે બધાનો જોબના અવર્સ પણ એવી રીતના છે કે લગભગ બધાની બેઠાડું જીવનશૈલી થઈ ગઈ છે અને સ્ક્રીન ટાઈમ પણ વધી ગયો છે. તો હા, એટલે કે ઓફિસમાં આટલી વ્યસ્તતા વચ્ચે કે ઓફિસમાં બેઠા બેઠા જો 5 મિનિટનો ટાઈમ કાઢીને પણ કોઈ આસન થઈ શકતું હોય અને એની સાથે સાથે સ્ક્રીન ટાઈમથી જે આંખો ખરાબ થઈ રહી છે તો આંખના મસલ્સને બી થોડું પાવરફુલ બનાવી શકાય એવી રીતના કોઈ આસન હોય તો સમજાવો અમને.
0: ચોક્કસ. જેમ કે તમે કીધું કે ઓફિસમાં અત્યારે બેઠાડું જીવન વધી રહ્યું છે, બેસીને કામ કરવાનું વધી રહ્યું છે, તો એમાં 10-15 મિનિટે એક વાર ઉભા થવું જરૂરી છે. જો તમે એટલું ઉભા ના થઈ શકતા હોય તો એટલીસ્ટ અડધો કલાકે એક ગેપ લઈ અને એક વાર

0: ઉપર બાદ બીકોઝ તમે કન્ટિન્યુઅસ બેઠેલા આપણે રહીએ છીએ એટલે તમારા ઘૂંટણ વળેલા હોય છે. તમે ત્યારે સીધી કટ્ટાર કમર રાખીને બેસી પણ નહીં શકો એટલે તમારી કમર પણ વળેલી હોય છે. એટલે તમારે દર 10-15 મિનિટ અથવા અડધો કલાક એક વાર ઉભા થઈ અને આપણે એમ જેમ કહીએ કે લટાર મારીને આવો એવી રીતે થોડુંક વોક કરીને આવી અને પાછું તમે ફરીથી કામ તમારું શરૂ કરી શકો છો. એક આ તમારે એડ કરવું જોઈએ લાઈફમાં. અને જે બેઠાનું જીવન તમે કમ્પ્યુટર કામ કરો છો ને ત્યારે ગરદન તમારી આગળની તરફ વળેલીને ઝૂકેલી જ રહે છે. તો એની માટે જયારે તમે બ્રેક લો છો ચાલવાનો, એ ચાલતા ચાલતા તમે જયારે ઉભા થાવ છો ત્યારે નેક સ્ટ્રેચિંગ કરવું ખૂબ જરૂરી છે. નેકને પાછળની તરફ જેટલું બને એટલું ઉપરની તરફ વાળવું અને જમણી અને ડાબી બાજુ ટ્વિસ્ટિંગ કરવું અને જમણા કાનને જમણા ખભા પાસે અને ડાબા કાનને ડાબા ખભા પાસે સાઈડ બેન્ડિંગ કરવું. એટલું વચ્ચે અડધો અડધો કલાકે કરી શકો છો. અને એક તાણાસન છે, જેમ તમે ચાલો છો એ વખતે તમે બંને હાથને ઉપરની તરફ ખેંચી અને શરીરને એક એક ખેંચાણ આપી શકો છો. તો એ પણ તમને આખું જે બેઠા બેઠા તમે જે એક કલાક કામ કર્યું અથવા અડધો કલાક કામ કર્યું એને તરત રિલેક્સ કરી દેશે.
1: બરાબર. એટલે આ તો મને ખ્યાલ છે ત્યાં સુધી તમે ખુરશીમાં બેસીને પણ બે હાથને સ્ટ્રેચિંગ કરીને
0: કરી શકો. ખુરશીમાં બેસીને પણ બે હાથ ઉપર ખેંચીને કરી શકો. અને ખુરશીમાં જો સાઈડમાં હેન્ડલ હોય તો જમણી બાજુ વળી અને બંને હાથથી જમણું જ હેન્ડલ પકડીને શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી દો. એ જ રીતે ડાબી બાજુ ટ્વિસ્ટ કરી દો તો તમારી કમર બી જે બેઠા બેઠા અકડાય છે એ પણ રિલેક્સ થઈ જશે. અને એક તમે બહુ સરસ સવાલ પૂછ્યો કે આજકાલ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, જે બાળકોમાં પણ મોબાઈલ અને ટીવી જોવાનું વધી રહ્યું છે, પ્લસ ઓફિસ વર્કમાં કમ્પ્યુટરના કામને કારણે પણ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, જેના લીધે આંખની તકલીફો અત્યારે, જેમ કે બાળકોને જલ્દી ચશ્મા આવી જાય છે, નંબર વધી જાય છે, એની તકલીફો વધી રહી છે. તો એની માટે જ્યારે પણ કમ્પ્યુટર વર્ક કરી રહ્યા છો તો 10-15 મિનિટ અડધો કલાકે એક વાર આંખો બંધ કરી દો, ફરીથી કામ ચાલુ કરો. દર 10 મિનિટે એક વાર ખાલી આંખો બંધ કરી દો.
1: બરાબર.
0: અને જયારે તમે ઉભા થઈ શકો દર અડધો કલાકે બ્રેક લઈ અને જેમ સ્ક્રીન જે છે તમે નજીકનું વિઝન છે એટલે તમે નજીકથી જોઈ રહ્યા છો તો દર અડધો કલાકે ઉભા થઈ અને નજીકની બારી પાસે જઈ અને જે તમને દૂરની જે વસ્તુ દેખાય એને સ્ટેર કરો, એને જોઈ રાખો એટલીસ્ટ 10-15 સેકન્ડ 30 સેકન્ડ. ફરીથી આંખો બંધ કરી ફરીથી દૂરની વસ્તુ જુઓ, બસ 8-30 સેકન્ડ કે 1 મિનિટ માટે કરી ફરીથી તમે તમારી જગ્યા પર બેસીને કામ શરૂ કરી શકો છો.
1: એટલે પેલું જે નજીકની દ્રષ્ટિ અને દૂરની દ્રષ્ટિ એ બંનેનું થાય તો આપણે
0: બેલેન્સ જળવાઈ રહેશે. એટલે જે તમને આંખો ખેંચાય છે નજીકનું જોઈને એમાં થોડું ઓછું થશે. બસ એક બહુ સરસ વસ્તુ છે કરવા માટે કે મોઢામાં એક પાણી ભરી રાખો અને પછી તમે મોઢામાં પાણી ભરી રાખીને આંખમાં પાણીની છાલક મારો. એ તમને આંખોને ખૂબ જ ઠંડક આપશે અને આંખોની જે થકાવટ હોય છે એ તરત જ તમારે ત્યાં દૂર થઈ જશે.
1: બરાબર. હા, તો સ્ક્રીન ટાઈમ વિશે તમે જે સમજાવ્યું એમાં બાળકો માટે હજી તમે કઈ કહી શકો કે ભાઈ એ લોકોને કેવી રીતે સ્ક્રીન ટાઈમથી દૂર કરવા?
0: હા, ચોક્કસ. તમને યાદ હોય ને તો આપણા લોકો જયારે નાના હતા ને ત્યારે સ્કૂલેથી જઈને જેવા પાછા આવતા હતા બેગ મૂકીને નીચે રમવા જતા રહેતા. એ કલ્ચર હવે થોડું ઓછું થતું જાય છે. એના લીધે બાળકો ઘરમાં ને ઘરમાં હોય છે એટલે એ લોકો ટીવી વધારે જોવે છે, મોબાઈલ જોવે છે, એટલે એનું સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે. તો દરેક પેરેન્ટ્સ માટે, દરેક મા બાપ માટે એક સરસ ઉપયોગી એક ટ્રીક છે કે દર મહિને એક રવિવાર પકડો અથવા દર 15 દિવસે ઓલ્ટરનેટ જો સન્ડે તમે ટાઈમ કાઢી શકતા હો તો સવારના પહોરમાં એક શહેરના એરિયાથી દૂર 10-15 કિલોમીટર દૂર એવી જગ્યાએ જ્યાં કુદરતી વાતાવરણ હોય, જેમ કે નાની ટેકરી છે અથવા કોઈ ઝરણું છે અથવા કોઈ તળાવ જેવું કંઈક છે, ત્યાં બાળકોને લઈ જાઓ. ત્યાં 1-2 કલાક સ્પેન્ડ કરો, તમે સમય પસાર કરો. ઘરેથી કંઈક નાસ્તા જેવું લઈ જાઓ, ઉજાણી જેવું અથવા પિકનિક જેવું કરી શકો છો. બાળકોને ખુલ્લા પગે ત્યાં રેતીમાં મેદાનમાં રમવા દો, ટેકરીને ચડવા દો, ઉતરવા દો, થોડુંક પડે વાગે કશો વાંધો નહીં, થોડુંક પાણીમાં ખુલ્લા પગે ઝરણામાં પગ પલાળવા દો. જેમ કુદરતી નેચર સાથે એ જોડાશે એમ એમ એ લોકો અંદરથી શારીરિક અને માનસિક રીતે ખૂબ જ મજબૂત થશે, એમનું પૃથ્વી તત્વ એકદમ સ્ટ્રોંગ બનશે.
1: બરાબર. બીજું મારે એવું પૂછવાનું હતું કે અત્યારના ઉનાળો છે અને હવે તો ધૂમધકતો ઉનાળો કહી શકાય, ગ્લોબલ વોર્મિંગ કહો કે આપણું જ ફેલાયેલું પ્રદૂષણ જેના કારણે ગરમી સતત ને સતત વધી રહી છે, આ ગરમીના લીધે આપણને ઓફિસથી કે સાંજે ઘરે જઈએ ઇવન ગૃહિણીઓ પણ આખો દિવસ જો ગરમીમાં કામ કર્યું હોય એટલે સાંજ પડે સખત બધે ઇરિટેશન ફીલ કરે, તો આમાં એવું કઈ થઈ શકે કે જેના લીધે તમે ઠંડક અનુભવી શકો કે એવું કોઈ આસન કે તમે બેસીને રિલેક્સ થઈ શકો કે જેના લીધે તમને મેન્ટલી થોડું પીસ ફીલ થાય કે તમે

0: અનુભવી શકો.
1: જી, ઘણી બધી ગ્રામવાળા પ્રાણાયામ આપેલું છે, શીતલી અથવા શીતકારી, જે આમ પ્રાણાયામ તો કહેવાય છે કે ભૂખ્યા પેટે સવારે કરવા જોઈએ, પણ શીતલી અને શીતકારી પ્રાણાયામ એવા છે કે જયારે પણ આખા દિવસમાં તમને એવું લાગે કે મને ગરમી લાગી રહી છે, અથવા અત્યારે ઉનાળામાં થોડુંક બી ખાઈએ તો અપચો જેવું કે થોડુંક તમને બેક આવતું હોય એવું તમને થોડું લાગે છે, તો એ વખતે જમ્યા પછી પણ 5 કે 6 રાઉન્ડ શીતલી અથવા શીતકારી પ્રાણાયામમાં કરી લેશો તો તરત તમને એ ઠંડક અનુભવ કરશે, તરત તમને શાંતિ મળશે. ઇવન રાતે સૂતા વખતે પણ તમને 5 વખત શીતલી કરી લઈએ તો તમારું બોડી રિલેક્સ થશે, ઠંડકને લીધે તમને ઊંઘ પણ જલ્દી આવી જશે.
2: તો તમિલબેન, તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી, અને યોગા વિષય પર અમારા શ્રોતાઓને તમારા તરફથી કોઈ સંદેશો, ખાસ કોઈ મેસેજ?
1: હું મારા તરફથી એટલું કહીશ કે દરેકે દરેક જણને યોગ સાથે જોડાયેલું રહેવું ખૂબ જ જરૂરી છે. યોગ જીવનનું અંગ બનાવી લેવું ખૂબ જ જરૂરી છે. યોગ એટલે ખાલી આસન અને પ્રાણાયામની વાત નથી, પણ યોગ એક સમતા આપે છે, એક બેલેન્સ આપે છે. જેમ કે અત્યારે સપોઝ તમે જોયું ને તો ગરમી છે તો લોકો ગરમી છે કરે છે, પણ યોગ તમને શીખવાડે છે કે ગરમીને પણ કેવી રીતે સ્વસ્થતાપૂર્વક સહન કરવી, ઠંડીને પણ સ્વસ્થતાપૂર્વક સહન કરવી. તો જે વસ્તુ અથવા પરિસ્થિતિ આપણા હાથમાં નથી એની માટે સમતાનો ભાવ લાવો, એવું જ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં પણ કીધેલું છે. તો યોગ એક સમતા છે, અને એની સાથે આસન અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરવાથી એ સમતા પણ વધે છે, અને યોગ સાથે જોડાઈ રહેવા માટેનું એક માધ્યમ પણ
2: યોગ વિશે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પિમલ પટેલ સાથેની નમ્રતા મોદીની વાતચીત. આશા રાખીએ કે આ વાતચીતમાંથી આપને ઘણું જાણવા મળ્યું હશે અને આ વાતચીત સાંભળવાની મજા આવી હશે. શ્રોતા મિત્રો, શરીરના સ્વાસ્થ્ય માટે જેમ યોગ જરૂરી છે, તેમ સમાજના સ્વાસ્થ્ય માટે, સમાજના હિત માટે સારી માનસિકતા જરૂરી છે.
4: મિત્રો, આજે છે ઇન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ સેક્સ્યુઅલ વાયલન્સ ઇન કોન્ફ્લિક્ટ, એટલે કે સંઘર્ષમાં જાતીય હિંસા નાબૂદ કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. દર વર્ષે 19 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે.
3: કોઈ યુદ્ધ થાય, હિંસક પરિસ્થિતિ ઉભી થાય, સશસ્ત્ર સંઘર્ષ ચાલતો હોય ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થાય છે. સાથે જ આપણે સમાચારના માધ્યમથી વાંચતા કે સાંભળતા હોઈએ છીએ કે તે વખતે જાતીય હિંસા પણ થતી હોય છે.
4: જાતીય હિંસાના કારણે કોઈને પણ ખુવારી થઈ શકે છે, પણ ઘરોઘરો મહિલાઓ આ અત્યાચારનો ભોગ વધુ બને છે. સંઘર્ષ દરમિયાન થતી આવી જાતીય હિંસા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરારૂપ છે.
3: આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ છે કે સંઘર્ષ દરમિયાન થતી જાતીય હિંસા વિશે જાગૃતિ લાવવી, પીડિતો અને બચી ગયેલા લોકોના પાયાના અધિકારોનું રક્ષણ કરવું, દોષિતોને જવાબદાર ઠેરવવા અને ન્યાય સુરક્ષિત કરવો.
4: ભવિષ્યમાં આવી હિંસા અટકાવવા માટે વૈશ્વિક સ્તરે સૌ જાગૃત થાય અને સહકાર આપે તે ખૂબ જ જરૂરી છે. આમ પણ જયારે આવી સંઘર્ષની કે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે અસરગ્રસ્ત લોકો ઘણી બધી મુશ્કેલીઓમાં હોય છે.
3: એવામાં થતા જાતીય અત્યાચાર પડ્યા પર પાટું કે બાજ્યા પર રામ જેવો અનુભવ કરાવે છે, અને એટલે જ આજનો દિવસ માનવ ગૌરવ, સમાનતા અને માનવ અધિકારોના રક્ષણનો સંદેશ આપે છે.
4: તો ચાલો મિત્રો, આજના દિવસે વિશ્વમાં શાંતિનો, મૈત્રીનો, સમભાવનો પ્રચાર પ્રસાર થાય એવો ભાવ મનમાં રોપીએ અને આ વિચારને ભાવ જગતમાં વહેતો મૂકીએ. આપણે સૌ એ ભાવના ભાવીએ, લોકા સમસ્તા સુખીનો ભવંતુ, લોકમાં રહેતા બધા જ લોકો સુખી થાઓ.

આકાશવાણી સમાચાર હેમંત સોમાણા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યું, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે, હંમેશા રહેશે. ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સમુદ્ર ધુની પસાર કરી ગુજરાતને દહેજ બંદરે પહોંચ્યું. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ રવિવારે યોજાનારી નીટ યુજી પૂર્ણ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે સત્તાવાર વોટ્સએપ ચેનલ શરૂ કરી અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો દક્ષિણ કોરિયાને હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પીએમ વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. ઉલ્લેખનીય છે કે આ યોજનાથી દેશભરમાં 15 લાખ નોકરીઓનું સર્જન થયું છે. શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે ઓગસ્ટ 2025માં શરૂ થયેલી આ યોજના હેઠળ ઔપચારિક કાર્યબળમાં 63 લાખથી વધુ કામદારો ઉમેરાયા છે, જેમાંથી લગભગ 30% મહિલાઓ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલસેલ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નાબૂદી મિશન હેઠળ રાજ્ય સરકારની સિદ્ધિઓની પ્રશંસા કરી અને 2047 પહેલા સિકલસેલ રોગ નાબૂદ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નાબૂદી મિશન 2047 હેઠળ આયોજિત એક વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી. તેમની મુલાકાતના આગામી તબક્કામાં રાષ્ટ્રપતિ ઓડિશાના બેરંગપુર જશે, જ્યાં તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી 3 દિવસની લદ્દાખની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ આવતીકાલે લુકુંગ ગામની મુલાકાત લેશે, જ્યાં તેઓ સ્થાનિક સ્વસહાય જૂથો સાથે વાતચીત કરશે. તેઓ વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ સરહદી વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટની પણ સમીક્ષા કરશે. બાદમાં યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે. શ્રી રાધાકૃષ્ણન 21 જૂને લેહમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં ભાગ લેશે. યુવાનો, સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને વિવિધ સંગઠનોના સભ્યો યોગ દ્વારા સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારીના સંદેશને પ્રોત્સાહન આપવા માટેના યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ શ્રી ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 62મા સત્રમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે નકારી કાઢ્યા અને કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ અનુપમા સિંઘે યુએન માનવાધિકાર પરિષદના 62મા સત્રમાં પાકિસ્તાન પર ઘરેલુ પડકારોથી ધ્યાન હટાવવા અને આતંકવાદને સતત સમર્થન આપવા માટે પ્રચારનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન પીઓકેમાં થઈ રહેલી ઘટનાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યાં તાજેતરમાં વિરોધ અને અશાંતિ વધી છે. ભારતે આ પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરતા સિંધુ જળ સંધિને જૂની અને વર્તમાન પરિસ્થિતિઓ સાથે અસંગત ગણાવી છે. આ કરારને વર્તમાન પરિસ્થિતિઓથી વિપરીત ગણાવતા ભારતે જણાવ્યું કે જે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપે તે સદભાવના અને મિત્રતાના આધારે સહયોગથી લાભ મેળવવાની અપેક્ષા રાખી શકે નહીં. સુશ્રી સિંહે ભારત સામેના પાકિસ્તાનના આરોપોને ગણાવતા આંતરરાષ્ટ્રીય મંચ પર દ્વિપક્ષીય મુદ્દાઓ વારંવાર ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયાસોને ટીકા કરી. જમ્મુ અને કાશ્મીરનો કઠુઆ જિલ્લો ટૂંક સમયમાં દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસવે કોરિડોર સાથે જોડાશે. કઠુઆમાં એક જાહેરસભાને સંબોધતા રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ જાહેરાત કરતા કહ્યું કે રહેવાસીઓ અને ઉદ્યોગોને સ્વચ્છ ઉર્જા પૂરી પાડવા માટે ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે. તેમણે શાહપુર પાણી પ્રોજેક્ટ

0: એવં પ્રસારણ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સેન્ડર AIR_ABD ને ફોલો કરશો. ભારતનું LNG ટેન્કર દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા બાદ ગુજરાતના ભરૂચ બંદરે સફળતાપૂર્વક પહોંચી ગયું છે. મધ્યપૂર્વમાં થયેલા સંઘર્ષ અને ત્યારબાદ જોડે થયેલા US ઈરાન સમજૂતી પછી હોર્મુઝ માર્ગ પાર કરનાર આ પ્રથમ ભારતીય LNG જહાજોમાંનું એક માનવામાં આવ્યું છે. આ જહાજ પેકતાના રાસ લખાન ટર્મિનલથી 62,370 મેટ્રિક ટન લિક્વિફાઇડ નેચરલ ગેસનું વહન કરી રહ્યું છે. આ જહાજે 15 જૂનના રોજ હોર્મુઝની ખાડી સફળતાપૂર્વક પાર કરી હતી. આ કાર્ગો સમગ્ર દેશમાં LNG ઉપલબ્ધતાને મજબૂત બનાવશે અને પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે સ્થિર ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે કેન્દ્ર સરકાર ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે વિચાર કરી રહી છે. પ્રોટોકોલ અને નિયમો મુજબ આ અંગે નિર્ણય લેવાશે. ગુજરાતના ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી યાદવે રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું આ બાબતે કેન્દ્રીય વન વિભાગ નજર રાખી રહી છે. સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ પ્રયાસરત રહેવાનું પણ તેમણે ઉમેર્યું.
1: पिछले दिनों जो घटनाएं घटी है, मैंने पहले भी अभी जवाब में गुजरात के प्रधानमंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. जहाँ पर गुजरात धरती का जैसे नायन की तरह काम हो रही है, हमने एस्टिमेशन भी किया था और संख्या भी बढ़ी है. और मैं भी कुछ दिनों पहले नायन देश के वहां गया था, समीक्षा करी और हम संवेदनशीलता के साथ उसको.
0: ઉપરાંત શ્રી યાદવે ગાંધીનગરમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો, તેમજ તેમના દ્વારા તૈયાર કરાતા વિવિધ ઉપકરણોને પણ નિહાળ્યા હતા. અગાઉ શ્રી યાદવે ગાંધીનગરમાં પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA રવિવારે યોજાનારી નેટ UG પુનઃપરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે એક સત્તાવાર વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. NTA સ્પષ્ટ કર્યું કે બધા સત્તાવાર વોટ્સએપ સંદેશાઓ ફક્ત તેના ચકાસાયેલ નંબર 91-78-98-02-87 દ્વારા મોકલવામાં આવશે. એજન્સી ઉમેદવારોને NTA તરફથી આવતા કોઈપણ સંદેશાઓ પર વિશ્વાસ કરતા પહેલા વાદળી ચકાસણી ચિહ્ન અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી નામ તપાસવાની સલાહ આપી છે. NTAએ સ્પષ્ટ કર્યું કે જે ઉમેદવારોએ 21 જૂનની પુનઃપરીક્ષા માટે પહેલાથી જ તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે, તેમને ફરીથી ડાઉનલોડ કરવાની જરૂર નથી. એજન્સીએ વધુમાં જણાવ્યું કે 3 મહિની પરીક્ષા માટે જારી કરાયેલ પ્રવેશ કાર્ડ પુનઃપરીક્ષા માટે માન્ય રહેશે નહીં, કારણ કે ઘણા ઉમેદવારોને તેમના પસંદગીના શહેરોમાં નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. દિલ્હી વડી અદાલતે સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે, જેમાં 21 જૂને યોજાનારી નીટ UG પુનઃપરીક્ષા પહેલા તેની સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાના સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. અદાલતે પ્રશ્ન કર્યો હતો કે ઉમેદવારો દ્વારા પ્લેટફોર્મનો દુરૂપયોગ થવાની સંભાવનાને કારણે આશરે 15 કરોડ વપરાશકર્તાઓના અધિકારોને કેવી રીતે સીમિત કરી શકાય. કેન્દ્ર સરકારે દલીલ કરી કે ટેલિગ્રામને બોટ જેવી પ્રકૃતિ અને ક્લાઉડ આધારિત કામગીરી મોટા પાયે લીક થયેલી સામગ્રીનો પ્રસાર કરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે દુરૂપયોગ થવાની સંભાવના છે. ફિફા વિશ્વકપમાં આજે મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 1-0 હરાવ્યું અને આ સાથે નોકાઉટ રાઉન્ડમાં પહોંચનાર મેક્સિકો પ્રથમ દેશ બન્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બિહારમાં એક દિવસના પ્રવાસે છે. શ્રી વૈષ્ણવ પટણા અને છાપરામાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ પટણામાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયાની મુલાકાત લેશે. શ્રી વૈષ્ણવ છાપરા રેલવે સ્ટેશનથી છાપરા દિલ્હી એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2,400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યું જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે, હંમેશા રહેશે. ભારતનું LNG ટેન્કર દિશા હોર્મુઝ સમુદ્ર ધોની પસાર કરી ગુજરાતના ભરૂચ બંદરે પહોંચ્યું. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ રવિવારે યોજાનારી નેટ UG પુનઃપરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે સત્તાવાર વોટ્સએપ ચેનલ શરૂ કરી અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો દક્ષિણ કોરિયાને હરાવી નોકાઉટ રાઉન્ડમાં પહોંચ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 11:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી ક્યાંય અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ કેન્દ્ર હે.

પ્રાદેશિક સમાચાર પ્રવેશ અરિયા વાંચે છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે કેન્દ્ર સરકાર ગુજરાતના ચિત્તાના વસવાટ અંગે વિચાર કરી રહી છે. પ્રોટોકોલ અને નિયમો મુજબ આ અંગે નિર્ણય લેવાશે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી યાદવે રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી.

0: અટકી રહી છે. સેવાને સંવર્ધન માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ પ્રયાસરત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
1: पिछले दिनों जो घटनाएं घटी है मैंने पहले भी अभी जवाब दिया, गुजरात प्रधानमंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. जहां पर यात्री कंडीशन में वायरल की स्तर कम हो रही है, हमने एस्टिमेशन भी किया था और संख्या भी बढ़ी है. और मैं भी कुछ दिनों पहले वायरल में सेवा गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसको पूरा करें.
0: શ્રી યાદવે આજે ગાંધીનગરમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો. તેમાં તેમના દ્વારા તૈયાર કરાતા વિવિધ ઉપકરણોની પણ નિહાળી હતી. અગાઉ શ્રી યાદવે ગાંધીનગરમાં પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ દ્વારા વ્યાખ્યાયિત શાસન મોડેલ તરફ આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યક્રમની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું હતું કે સરકારે નિર્ણાયક સંસાધનો આર્થિક રીતે નબળા લોકો સુધી સીધા પહોંચાડવાનું વિશાળ કાર્ય પૂર્ણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે આજે સરકારની સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવી છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી. સેવા પખવાડિયા અંતર્ગત તેઓ સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાયા હતા. ત્યારબાદ વૃક્ષારોપણ કરી તેમણે એનએસએસ અને માય ભારતના સ્વયંસેવકો સાથે સંવાદ કરી રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો અને મહિલાઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
2: जो भी 12 साल में हमारे देश को आगे बढ़ाने के लिए जो जो पॉलिसी की गई है, जो योजना की है, उसके बारे में हम लोगों के बीच में जाके इसके बारे में बातचीत करें, इसलिए आज मुझे सूरत पार्टी की तरफ

170 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલ વાહક જહાજ દિશા ભરૂચના જહાજ બંદરે પહોંચ્યું છે. 15 જૂને આ જહાજ સોરમુખ સામુદ્ર દુનિયામાંથી સુરક્ષિત રીતે પસાર થયું હતું. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળ કન્સોર્ટિયમ દ્વારા આ જહાજનું સંચાલન કરાય છે અને તે પેટ્રોનેટ એલએનજી માટે કાર્યરત છે. ભાવનગરમાં મેડિકલ કોલેજમાં રેગિંગ પુરવણી મામલાના દોષિત વિદ્યાર્થીઓને છાત્રાલયમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાનો આદેશ અપાયો છે. સત્તાવાર યાદી મુજબ આરોગ્ય મંત્રી પ્રભુ પાંસળિયાની સૂચનાથી ગઈકાલે યોજાયેલી એન્ટી રેગિંગ કમિટીની બેઠક રાત્રે 2 વાગે પૂર્ણ થઈ હતી. તેમાં તમામ હકીકત પુરાવા અને નિવેદનોના આધારે દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા હતા. તે મુજબ 1 વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે. આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ શૈક્ષણિક, ક્લિનિકલ, સંશોધન અથવા કોલેજની અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ નહીં લઈ શકે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABRD ફોલો કરશો.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે આયોજિત રોજગાર મેળા 2026નું જીવંત પ્રસારણ હમેજા આપ અમારા દિલ્હી કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ લોકસંગીત કાર્યક્રમની શરૂઆત કરીશું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જૈનિક.

हेलो दोस्तों, फिर एक बार खत्म अपना नियर एंड डियर के साथी पार्थ जानी लेंगे हम वीडियो शो तुम्हारा समय में मनपसंद कार्यक्रम के जिन नाम छह यूथ आइकन यूआई आकाशवाणी। दोस्तों आज ने अपना यूएनए में अपने जो जुए हैं त्यारे इन लोगों ने अंदर कहीं ना कहीं एक नवी करवा नहीं चाह है एक नव करी बताओ वाणी जी के लिए निकाल आ गई है। दोस्तों जयरे अपने आवा युवाने ने जुए त्यारे कहीं ना कहीं अपने पर मोटिवेट थाना मौको मड़े छे आपने पर एम थाय छे के लाओ ने હું પણ કઈક નવી પ્રયુક્તિ કરી અને કઈક ને કઈક હું ફેમસ થઈ જાઉં એટલા જ માટે આપણે જોઈએ છીએ કે આજની જે યુવા પેઢી છે એ પોતે પોતાની જે કહેવાય ને સોશિયલ લાઈફ કરતા સોશિયલ મીડિયાની લાઈફ વધારે પસંદ કરતી થઈ છે અને કઈક ને કઈક પોતે વધારે ને વધારે લોક ચાહના મેળવે એવી જ પોતે પ્રતીતિ કરતા હોય છે એવો જ અનુભવ કરવા માંગતા હોય છે। ત્યારે આપણી સમક્ષ એક એવા વ્યક્તિ છે દોસ્તો કે જેઓ માત્ર સોશિયલ મીડિયાની લાઈફ નહીં પણ જે સોશિયલ લાઈફ છે કે એની અંદર લોકોને હું કેવી રીતે પ્રેરિત કરી શકું અને એ પણ કોનાથી એક એવા વ્યક્તિત્વ કે જેઓ ઘણા બધા લોકોના આદર્શ છે અને એ છે મહાત્મા ગાંધી। દોસ્તો આજે આપણે જે વ્યક્તિને ઇન્ટરવ્યુ લેવાના છીએ તે વ્યક્તિ પોતે સમગ્ર ભારત વર્ષની અંદર ગોલ્ડન ગાંધી તરીકે ઓળખાય છે। જી હા દોસ્તો, ગોલ્ડન ગાંધી એટલે કેવી રીતે કે એઓને પોતાને પોતાની આખી જાતને એક ગોલ્ડન મૂર્તિ તરીકે પોતે એક પ્રસ્થાપિત થઈ અને ઘણા બધા કલાકો સુધી ઉભા રહી અને તેમને લિમ્કા બુક ઓફ રેકોર્ડ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેવા તો અનેક રેકોર્ડો બનાવ્યા છે। એમ કહી શકાય કે વિશ્વની સૌથી નાનામાં નાની બુક ગાંધીજી ઉપરની અને સૌથી મોટામાં મોટી બુક જે છે ગાંધીજી ઉપરની એમના ફાડી જાય છે એમના નામે છે આનો રેકોર્ડ પણ। તો ચાલો દોસ્તો, એવા વ્યક્તિ એટલે કે જયેશભાઈ હિંગરાજિયા કે જેઓ મૂળે પોરબંદરના રહેવાસી છે આપણે તેમનો ઇન્ટરવ્યુ આજે લેવાના છીએ અને જાણવાના છીએ અવનવી બાબતો અને સાથે સાથે પોતે આ બધો જ શોખ ક્યાંથી લાગ્યો એના મૂળિયા ક્યાંથી રોપાયા આ તમામ બાબત આપણે એમની પાસેથી જાણવાની છે, શીખવાની છે, સમજવાની છે। આ ઇન્ટરવ્યુ લીધો છે પ્રેરક વૈદ્યા અને સાથી મિત્ર। દોસ્તો આ ઇન્ટરવ્યુ શરૂ કરીએ તેની પહેલા માણીએ એક મસ્ત મજાનો ગીત જેના શબ્દો છે વંદે મેથાદમ વંદે માતરમ। ફિલ્મ છે લગેરાઓ મુન્નાભાઈ, એ ગાયું છે સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ અને પ્રણામ વિશ્વાસે, સંગીત આપ્યું છે શાંતનુ મોહિત્રાએ અને લિરિક્સ લખ્યા છે સદાનંદ કિરકિરે। તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત।

સૌથી વધારે મારે દિલ્હી નોઈડામાં એક જગ્યા ઉપર રેકોર્ડ છે, સાડા 29 કલાક સુધી ઉભો. 19 ફેબ્રુઆરી 2012 ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ નોઈડા, અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નું ફેસ્ટિવલ હતું ત્યારે હું સ્ટેજ પર સાડા 29 કલાક.

એના ઉપરથી પ્રશ્ન વિચાર કરો કે આપણે લગ્નના આલ્બમ હોય છે આપણે તો એની સાઈઝ મોટી હોય છે, તો એક દિવસ મને વિચાર કરો.

0: વાંચ્યો અને આપણે આ ઇન્ટરવ્યુ નો પાર્ટ વન સાંભળ્યો છે અને પાર્ટ ટુ આપણે આવતા અંતે સાંભળવાના છીએ.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કરિશ્મા રાય.

પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ હતી, જેમાં મહાનુભાવોએ રાસાયણિક ખાતરો મુક્ત ખેતી અપનાવી સ્વાસ્થ્ય અને પર્યાવરણનું જતન કરવા આહવાન કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું કે કૃષિ મહોત્સવથી કચ્છ બાધાયિત ક્ષેત્રે અવ્વલ બન્યું છે, ત્યારે હવે કિસાનો પ્રાકૃતિક ખેતી અપનાવે તે જરૂરી છે. સાંસદ વિનોદ ચાવડાએ ઉમેર્યું કે રાજ્યપાલશ્રીના માર્ગદર્શનથી કચ્છના 52,000 ખેડૂતો આ અભિયાનમાં જોડાયા છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ખેડૂતોને જળસંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોને આત્મા ફાર્મર એવોર્ડ એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં મહાનુભાવોએ પ્રાકૃતિક ખેત પેદાશના સ્ટોલ અને સરકારના વિવિધ વિભાગની યોજનાકીય માહિતીના સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જિલ્લાના અનેક અગ્રણીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના નાગરિકોના સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટે દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતો મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આ વખતે 22 જૂન સોમવારે યોજાશે. રાજ્યમાં 23-25 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવના કારણે આ ફેરફાર કરાયો છે. રજૂઆતકર્તાઓએ સોમવારે સવારે 8-11 વાગ્યા સુધીમાં સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને અરજી આપી શકશે. બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રત્યક્ષ ઉપસ્થિત રહી પ્રજાની રજૂઆતો સાંભળશે અને તેના યોગ્ય ઉકેલ માટે તંત્રને જરૂરી માર્ગદર્શન આપશે. મુંબઈ અને કચ્છ વચ્ચે પ્રવાસ કરતા લાખો કચ્છીઓની રેલવે સફર વધુ સુખદ બનાવવા 5 દાયકાથી કાર્યરત કચ્છ પેસેન્જર એસોસિએશન દ્વારા આગામી 21 જૂન રવિવારના સાંજે મુંબઈના માટુંગા ખાતે એક સકારાત્મક લોક દરબાર યોજાશે. લોક દરબારમાં કચ્છ મુંબઈ વચ્ચે નવી અમૃત ભારત ટ્રેન શરૂ કરવા, CSMTથી ભુજ વાયા કલ્યાણ નવી કનેક્ટિવિટી આપવા અને કચ્છ એક્સપ્રેસને મુંબઈ સેન્ટ્રલ કે દાદરથી ચલાવવા જેવી મહત્વની માંગણીઓ પર ચર્ચા થશે. આ પ્રસંગે કેબિનેટ પ્રધાન આશિષ શેલાર, ધારાસભ્યો અને અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે. સંસ્થાએ તમામ કચ્છી પ્રવાસીઓને આ વિવેકપૂર્ણ સંવાદનો હિસ્સો બનવા અનુરોધ કર્યો છે. લખપતના છેવાડાના વિસ્તારોમાં ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ આપવા માટે અદ્યતન મોબાઇલ મેડિકલ યુનિટ વેનનું લોકાર્પણ કરાયું હતું. NCX CCL કંપનીના CSR ફંડ અને સેવા ઇન્ટરનેશનલના સહયોગથી શરૂ થયેલી આ વેનને સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સેવાનું સંચાલન MMPG હોસ્પિટલ અને કચ્છી લેવા પટેલ ટ્રસ્ટ કરશે. આ વેન સાપ્તાહિક ધોરણે ગડોલી, સિયોત, અટલો, મુદાન, ગુનેરી, મેકપર, અમિયા, હરોડા, નરા, લખપત, દોલતપર, અસાલડી, સાયન, સમજિયારા, બરંદા, નરેડા, મુડિયા, જાડવા, લખપત, કોરિયાણી, કપુરાશી, પુનરાજપર, તાનેર, પાનેલી, વાલકા, દડાણી અને રાયાપર

0: સ્થાનિકોમાં ભારે ભય હતો. પશ્ચિમ કચ્છ ડીસીએફ એચજે ઠક્કરના માર્ગદર્શન હેઠળ આરએફઓ અનુપસિંહ રોડિયા અને વન વિભાગની ટીમે છેલ્લા 6 દિવસથી પગમાર્ગના આધારે દીપડીને ટ્રેક કરી હતી. વન વિભાગે 4 દિવસ પહેલા ગોઠવેલા પાંજરામાં ગુરુવારે સવારે દીપડી પુરાઈ જતા ગ્રામજનોએ મોટી રાહતનો શ્વાસ લીધો હતો. કચ્છ જિલ્લામાં જર્સી ગાયોને ઇતરડીના તાવ થેલેરિસિયોસિસ સામે રક્ષણ આપવા વિનામૂલ્યે રસીકરણ અભિયાનનો પ્રારંભ માંડવી તાલુકાના બાગ ગામથી કરાયો છે. ચોમાસા પહેલા વધતા ઇતરડીના ઉપદ્રવને ધ્યાનમાં રાખી પશુ ચિકિત્સકો દ્વારા રસીકરણ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં માંડવી અને અંજાર તાલુકાના વધુ પશુધન ધરાવતા વિસ્તારોને આવરી લેવાશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ તથા 40-50 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ભુજમાં આજે સવારે છાંટા પડતા માર્ગો ભીના થયા હતા. આગામી 20-25 જૂન દરમિયાન દક્ષિણ ઉત્તર ગુજરાતમાં 6 દિવસ અને સૌરાષ્ટ્ર કચ્છમાં 3 દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ પર સક્રિય થયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સિસ્ટમના કારણે રાજ્યમાં આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી

0: શિક્ષણ કેન્દ્રોમાં શાળાઓ માટે સંકલિત આદેશ અને નિયંત્રણ કેન્દ્રની મુલાકાત લીધી અને આ કેન્દ્રોને શિક્ષણના ગુણાત્મક વિકાસ માટે સમગ્ર દેશ માટે રોલ મોડલ ગણાવ્યું. ભાવનગરમાં મેડિકલ કોલેજમાં રેગીંગ પજવણી મામલે દોષિત વિદ્યાર્થીઓને છાત્રાલયમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ અપાયા. તે મુજબ એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશીરીયાએ રેગીંગ માનસિક ત્રાસ, દવા, ધમકી કે અન્ય કોઈપણ અમાનવીય વર્તનનો સામનો કરવો પડે તો એન્ટી રેગીંગ કમિટી, કોલેજ તંત્ર કે સંબંધિત સત્તાધિકારીને જાણ કરવા અપીલ કરી છે.
1: રેગીંગ કમિટી અને ડીન દ્વારા ભાવનગર વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ દોષિત થયા હતા. એમાં 2 વર્ષથી લઈને 6 મહિના સુધીની તમામ કોલેજની અંદર અને સરતી હોસ્પિટલની આવવાનો પ્રતિબંધ કર્યો છે. એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદના રેગીંગ કરનારા વિદ્યાર્થીઓને પણ 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, જનજાતીય કલ્યાણ યોજના ઉમરગામથી અંદાજી સુધીમાં આદિજાતિ પટ્ટાના વિકાસમાં અમૂલ પરિવર્તન લાવશે. નવસારી જિલ્લાની 2 દિવસની મુલાકાતે ગયેલા શ્રી પટેલે ખેડગામના પાણીખાડા ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં રાત્રિ સભાને સંબોધતા વાત કરી. દરમિયાન તેમણે ગ્રામજનોની સમસ્યાઓ જાણી તેના ત્વરિત નિવારણ માટે સ્થાનિક તંત્રને સૂચના આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામજનોને ભૂગર્ભ જળને વધારવા, વધુને વધુ તળાવ બનાવવા તેમજ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા જણાવ્યું. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ઘરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દેશ બંદરે પહોંચ્યું. કતારથી ભારત લવાયેલું આ જહાજ 15 જૂને હોર્મુઝ સમુદ્ર ધુણીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આગેવાની હેઠળ કન્સોર્ટિયમ દ્વારા આ જહાજનું સંચાલન કરાય છે અને તે પેટ્રોનેટ એલએનજી માટે કાર્યરત છે. આ એલએનજી કેરિયર દિશા દેશની ઉર્જા સુરક્ષા માટે મહત્વની સાબિત થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં ભારત ગેસ એજન્સીમાં એલપીજી બાકી

0: પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગ કાબુમાં લીધી હતી. અગ્નિશમન દળ દ્વારા ઘટનાના કારણ અંગે તપાસ હાથ ધરાઈ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ગત 6 વર્ષમાં 1.5 લાખ જેટલા યોગ ટ્રેનર્સ તાલીમ શિક્ષક તૈયાર કરાયા છે. યોગ બોર્ડના અધ્યક્ષ શિસ્તાન રાજપૂતે કહ્યું, આ સમયગાળામાં રાજ્યમાં યોગ શિક્ષણનો વિષય નેટવર્ક બન્યો છે. સાથે જ નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગદર્શન મળી રહે તે માટે 750 યોગ કોચની કાયમી નિમણૂક પણ કરવામાં આવી છે. ગુજરાત દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને યોગ વર્ગ ધરાવતું રાજ્ય બની ગયું છે. રાજ્યભરમાં હાલ 4495થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગ કાર્યરત છે. તેમાં દરરોજ અંદાજે 4-5 લાખ નાગરિકો યોગાભ્યાસ કરે છે તેમ શ્રી રાજપૂતે વધુમાં જણાવ્યું. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વાપી ખાતે વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓની બેઠક યોજાઈ. આ અંગે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપી.
1: ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈ વિશ્વકર્માજી આગળ જે નરેન્દ્ર મોદી સાહેબની 12 વર્ષમાં ઉપલબ્ધિઓ છે એમના માટે એમણે માહિતી આપી. અમારા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બને છે એની પણ મુલાકાતે જવાના છે અને એની સાથે બીજો પ્રોગ્રામ જે આપણે મોદી સાહેબ પ્રાકૃતિક ખેતીને જે મહત્વ આપી રહ્યા છે એના માટે પ્રાકૃતિક ખેતીના જે અલગ અલગ પ્રકલ્પો વલસાડ જિલ્લામાં છે એની પણ મુલાકાત લેવાના છે.
0: પોરબંદરના પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાએ પ્રગતિ પથ યાત્રા અંતર્ગત જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી અને શૈક્ષણિક પ્રકલ્પોની મુલાકાત લઈ સમીક્ષા કરી. અરવલ્લી જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ટીસી વરંડાના અધ્યક્ષસ્થાને અને જૂનાગઢ જિલ્લામાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિક કથરિયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે જનકલ્યાણ શિબિરમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને સેન્શન લેટરનું વિતરણ કરાયું હતું. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી હળવાથી મધ્યમ

0: મંદિરે દેવાદળ છે વધારે રહેવાની સાથે એક બે વખત વરસાદી વરસતા પડી શકે છે.
1: ગુજરાત રિજન મેં ભારી વરસાદ કે સંભાવના કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ, ઇસમે થંડર સ્ટોર્મ કા ભી ચાન્સીસ રહેગા. એક કા દુકા સ્થાનો મેં ભારી વરસાદ કા સંભાવના હૈ, ઇસ યે નો વોર્નિંગ દિયા ગયા. જો ડિસ્ટ્રિક્ટ ઇસમે આ રહા હૈ, મહીસાગર, દાહોદ, છોટાભાઈપુર, પંચમહાલ, બરબરા ઔર ખેડા કે લિયે દિયા ગયા. ઔર જો બાકી જિલ્લા હૈ, ઇસમે હલકા સા મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા. થંડર સ્ટોર્મ કા ભી વોર્નિંગ દિયા ગયા હૈ ગુજરાત રિજન ઔર સૌરાષ્ટ્ર કે દોનો રિજન મેં.
0: દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નીચે આવી ગયું છે. રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. સત્તાવાળી યાદી મુજબ સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખેડાના ગુપ્તેશ્વર અને પંચમહાલના કલોલ તાલુકામાં નોંધાયો. જ્યારે ભાવનગરમાં સતત આજે બીજા દિવસે સાંજે પવન સાથે વરસાદે ઝાપટા શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો છોટાઉદેપુરમાં ગત 2 દિવસથી વરસાદ થતા ખેડૂતો ડાંગર, મકાઈ, તુવેર સહિતના પાકોનું વાવેતર કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા સહિત તિલકવાડા, દેવલિયા, કરુડેશ્વર, દેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં પણ આજે તેની ધારે વરસાદ થયો હતો. રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી દ્વારા પીએમ વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. ભાવનગરમાં રેગિંગની ફરિયાદ મામલે દોષિત 6 વિદ્યાર્થી મેડિકલ કોલેજમાંથી તાત્કાલિક બરતરફ. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ઘરેલુ માલભાગ જહાજ દિશા ભરૂચના ધ્વજ બંદરે પહોંચ્યું. રાજ્યભરમાં 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા અને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી સામાન્ય વરસાદની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बता जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
3: PLI है.

છે, તો દેશને વધારે વિકસવું હશે, વધારે આર્થિક રીતે સદ્ધર થવું હશે, તો ખેતી અને ખેડૂત બંને છે ને સમૃદ્ધ બનવા જોઈશે, તો જ આપણે ખરેખર સાચા અર્થમાં આર્થિક વિકાસ અને પ્રગતિના પંથે આગળ વધી શકીશું.

0: રામ રામ ખેડૂત મિત્રો ને રામ રામ.
1: હવે સાહેબ બધા મિત્રો ને વિષયની તો વાત કરી દીધી છે, કઠોળાના શાકભાજીના મૂલ્યવર્ધન અને લણણી પછીની પ્રક્રિયાઓ. તો સૌથી પહેલો પ્રશ્ન એ ઉઠે કે ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન એટલે શું અને ખેડૂતો માટે મૂલ્યવર્ધન કેમ જરૂરી છે?
0: નમસ્કાર ખેડૂત મિત્રો. મૂલ્યવર્ધન એટલે એ ફળ અને શાકભાજીના મૂલ્યની અંદર આપણે વધારો કરીએ છીએ. જેમ કે ફળ છે અને શાકભાજી છે, એમની અલગ અલગ બનાવટો બનાવી અને એનું મૂલ્યવર્ધન કરીએ, એના જે એક્ચ્યુઅલ મૂલ્ય છે એની અંદર આપણે વધારો કરીએ છીએ. એની અલગ અલગ બનાવટો બનાવીને, જેમ કે ફળ ની અંદર જે આપણે અલગ અલગ ભીણાઓ બનાવી શકીએ છીએ, શાકભાજીને અલગ અલગ સુકવણી કરી, ચીરીઓ કરી અને એનું અલગ અલગ મીઠાની છે, અલગ અલગ એના અથાણા બનાવી શકીએ છીએ. તો આ પ્રકારે ફળ અને શાકભાજીની અલગ અલગ પદ્ધતિઓથી આપણે એનું મૂલ્યવર્ધન કરી શકીએ છીએ. અને આજના ટાઈમની અંદર ખેડૂત મબલખ ઉત્પાદન લેતો થયો છે, પરંતુ એ ઉત્પાદનને કઈ રીતે યોગ્ય માર્કેટ મળવું અથવા તો એનું કઈ રીતે પ્રોસેસિંગ કરીને સારામાં સારું પોષણક્ષમ ભાવ મેળવવો એ આજના ટાઈમની અંદર જરૂરી છે. અને એ ફક્ત ને ફક્ત ખેડૂત મિત્રો મૂલ્યવર્ધન થકી મેળવી શકે છે.
1: એટલે તમે સરસ મજાનું મૂલ્યવર્ધન વિશે વાત કરી. હવે સાહેબ, બીજો એક પ્રશ્ન એવો ઉદભવે કે ભાઈ ફળ અને શાકભાજી છે ને એ ઝડપથી બગડી જતા હોય છે, તો એનું કારણ શું?
0: જી, ફળ અને શાકભાજી એ એક જીવંત કોષોથી ભરપૂર હોય છે અને બીજા જે ખેતીના પાકો કરતા જે આપણા બાગાયતી પાકો છે એમના ખાસ કરીને ફળ અને શાકભાજીની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય છે. એ હોવાથી એ નાશવંત છે અને ખૂબ ટૂંકી શેલ્ફ લાઈફ ધરાવતા હોય છે. માટે ફળ અને શાકભાજી સૌથી પહેલા બગડી જવાની પ્રક્રિયા એની અંદર શરૂ થતી હોય છે.
1: બરોબર. હવે સાહેબ,

આખા વિશ્વની અંદર બીજા ક્રમ પર આવે છે ફળ અને શાકભાજીના ઉત્પાદનની અંદર. એમાંનું આપણે 60-70% જે છે એ ફળ અને શાકભાજી યા તો અન્ય જે બાગાયતી પાકો છે એ આપણે ટેબલ પર્પઝ તરીકે મતલબ કે ડાયરેક્ટ ફ્રેશ કન્ઝ્યુમ કરવાની અંદર ઉપયોગ કરીએ છીએ. જયારે 9-10% જે બાગાયતી પાકો છે એનો આપણે સંગ્રહ કરીએ છીએ, સ્ટોરેજ કરીએ છીએ, અને ફક્ત 2-4% જ આપણે પ્રોસેસિંગ ની અંદર જઈએ છીએ. એટલે ખેડૂત મિત્રો, પ્રોસેસિંગ ની અંદર જવા માટે તમારા જે બાગાયતી પાકો છે એનું પ્રોસેસિંગ ની અંદર જવા માટે ખૂબ સારો સ્કોપ છે. અને પછી છે પોસ્ટ હાર્વેસ્ટ લોસ, કે જે લણણી પછીની જે પ્રક્રિયાઓ છે, માર્કેટ સુધી પહોંચે છે, સ્ટોરેજ સુધી પહોંચે છે, એની અંદર 25-30% નો બગાડ થાય છે. એટલે કે આપણે

0: પછી પ્રક્રિયા બંધાયતી પાકો માટે ખૂબ અગત્યની છે. કેમ કે મેં અગાઉ ખેડૂત મિત્રોને જણાવ્યું એમ કે ફળ અને શાકભાજીની અંદર પાણીનો ભાગ વધારે હોય છે, જે પેરિશેબલ હોય છે નેચરની અંદર, જેથી એમની અંદર બગડવાની પ્રક્રિયા જે છે એ વધારે સામાન્ય કરતા બીજા જે પાક કરતા ફળ અને શાકભાજીની અંદર વધારે જોવા મળે છે. તો મોસ્ટલી ફળ અને શાકભાજી એ એવો પાક છે કે જેને આપણે સવારે અથવા તો સાંજના સમયે એ ઉતારવો જોઈએ, કાપવો જોઈએ. જેથી શું થશે કે જે દિવસ દરમિયાન જે તાપમાન છે એને ઓછું લાગશે, ગરમી ઓછી લાગશે, જેથી તમારો ફળ અને શાકભાજી જે છે એ એવા એવા ફ્રેશ માર્કેટ સુધી પહોંચશે અને તમને પોસેશન એનો ભાવ મળશે. જો આવું નહીં કરો તો તમારો પાક છે એ કરમાયેલો અને જે યોગ્ય માર્કેટ ભાવ એને મળવો જોઈએ તે નહીં મળે. બીજું વસ્તુ એ છે કે ઉતાર્યા પછી અમુક પ્રક્રિયાઓ એની અંદર કરવામાં આવે છે. એમાં છે પેલું પ્રી કુલિંગ છે. પ્રી કુલિંગ એવું છે કે જે ખેતરની ગરમી હોય છે એને દૂર કરવી ખાસ જરૂરી છે. જો એ આપણે નથી કરતા તો પણ ફળ અને શાકભાજીની બગડવાની અથવા તો એની જે સેલ્ફ લાઈફ છે એ ઓછી થઈ જાય છે. માટે થઈને પ્રી કુલિંગની અંદર ફળ અને શાકભાજીને ઠંડા પવનની અંદર છાયડા નીચે રાખવા જોઈએ અથવા તો ઠંડા પાણીની અંદર બોળીને કાઢી અને કોઈ સારી ચોખ્ખી જગ્યા ઉપર રાખવા જોઈએ, જેથી ફળ અને શાકભાજીની અંદર રહેલી જે ખેતરની ગરમી છે એ દૂર થાય છે અને તમારા ફળ અને શાકભાજીઓ લાંબા સમય સુધી એવા ને એવા રહે છે.
1: તો સરસ પ્રી કુલિંગ વિશે તમે અમને માહિતી આપી. હવે સાહેબ, મૂલ્યવર્ધનના ખાસ કરીને સોર્ટિંગ અને ગ્રેડિંગ એવા શબ્દો વપરાતા હોય છે, તો આ સોર્ટિંગ અને ગ્રેડિંગ શું છે અને ગ્રેડિંગ થી ખેડૂતને શું લાભ થાય?
0: સામાન્ય રૂપે ખેડૂત જયારે એના ફળ અને શાકભાજી ઉતારે છે ત્યારે એકી સાથે ઉતારી અને ટોપલાની અંદર યા તો જે કેરેટ હોય છે એની અંદર ભરી અને મોકલાવતા હોય છે, પરંતુ એ ખેડૂત મિત્રો એ બહુ ખોટી રીત છે. જેથી તમારા જે ફળ અને શાકભાજી છે એનો યોગ્ય ભાવ નથી મળતો. યોગ્ય ભાવ માટે આપણે સોર્ટિંગ અને ગ્રેડિંગની પ્રક્રિયાઓ કરવી અનિવાર્ય છે. સોર્ટિંગ એક એવી વસ્તુ છે કે જેની અંદર તમારા ફળ અને શાકભાજીઓ કોઈ પણ કીટક વાળા અથવા તો કોઈ પણ ફિઝિયોલોજીકલ ડિસઓર્ડર વાળા અથવા તો કોઈ ખામીઓ વાળા ફળ અને શાકભાજીઓ જે છે અથવા તો કોઈ પણ મેકેનિકલ ડેમેજ જે ફળ અને શાકભાજીની અંદર જોવા મળે છે, તો આવા ફળ અને શાકભાજી જે છે એને તમારે એમાંથી દૂર કરવા જોઈએ. અને બીજી જે પ્રોસેસ છે એ છે ગ્રેડિંગ, મતલબ કે વર્ગીકરણ. તો ફળ અને શાકભાજીને તમારે એના કદ, આકાર અને રંગ પ્રમાણે અલગ અલગ ટોપલીઓની અંદર રાખવા જોઈએ અને એ રીતના એનું વર્ગીકરણ કરવું જોઈએ. જેનાથી શું થશે કે તમારા ફળ અને શાકભાજીની માર્કેટની અંદર સારામાં સારી કિંમત ઉપજશે અને તમને સારો ભાવ મળશે. માટે ખેડૂત મિત્રોએ સોર્ટિંગ અને ગ્રેડિંગ એમના બાગાયતી પાકોનું કરવું અનિવાર્ય છે.
1: હવે

0: ની જે પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ છે. એમના પછીની જ પ્રોસેસ આવે છે પેકિંગ. પેકિંગ આપણે યોગ્ય પેકિંગ નથી વાપરતા, જેના કારણે ખેડૂત મિત્રો જે ફળોમાં શાકભાજી જાય છે એ ખેતરથી માર્કેટ સુધી પહોંચતા પહોંચતા એની અંદર ઘણી પ્રકારની ખામીઓ સર્જાતી હોય છે ટ્રાવેલિંગ દરમિયાન. તો એ ખામીઓ નહીં આવે, અથવા તો તમારા ફળને શાકભાજી જેવા તાજા તમે ઉતારેલા છો એ જ કન્ડિશનની અંદર જો તમારે પહોંચાડવા હોય તો એના માટે યોગ્ય પેકિંગ કરવું જરૂરી છે. જેની અંદર આપણે સીએફબી બોક્સીસ આવે છે, અલગ અલગ પેકેજિંગ પ્લાસ્ટિક મટીરિયલ્સ આવે છે, અલગ અલગ સીટ્સ આવે છે, જ્યુટ બેગ્સ આવે છે, દરેક પાક માટે અલગ અલગ પ્રકારનું પેકેજિંગ સામગ્રી વપરાતી હોય છે. પરંતુ ફળ અને શાકભાજીને યોગ્ય પેકેજિંગ સાથે માર્કેટમાં પહોંચાડવા અનિવાર્ય છે, જેથી તમારા ફળ અને શાકભાજીઓ એજ સચ કન્ડિશનની અંદર ત્યાં પહોંચી શકે અને ખેડૂત મિત્રોને સારામાં સારો ભાવ મળી શકે.
1: પછી સાહેબ એક શબ્દ આવે છે કોલ્ડ ચેઇન. તો કોલ્ડ ચેઇન શું છે અને કોલ્ડ ચેઇન નો મુખ્ય લાભ છે એ શું હોય?
0: જી કોલ્ડ ચેઇન ખેડૂત મિત્રો બીજી કઈ જ વસ્તુ નથી, તમારા પાકને તમે ખેતર થી લઈને માર્કેટ સુધી કઈ રીતે પહોંચાડવું અને એ ખેતર થી માર્કેટ સુધીની વચ્ચે જે પણ કઈ પ્રોસેસ કરવામાં આવે છે ફળ અને શાકભાજીની અંદર એ આપણે કોલ્ડ ચેઇન કહી શકાય છે. પછી એ સંગ્રહ માટે મોકલતા હોય તો બી ચાલે, અથવા કોઈ માર્કેટની અંદર મોકલતા હોય તો પણ ચાલે, યા તો કોઈ લાંબા ડિસ્ટન્સની જે માર્કેટ છે એની અંદર પરિવહન કરતા હોય તો પણ એ ચાલે. કોલ્ડ ચેઇન મેનેજમેન્ટની અંદર લર્નિંગ પ્રક્રિયાથી લઈ રીકુલિંગ થી લઈ વોશિંગ થી લઈ સોર્ટિંગ ગ્રેડિંગ અને પેકિંગ થી લઈ અને જે વાતાનુકૂલિત વાહનો આવે છે એની અંદર પેક કરીને જે તે જગ્યા સુધી પહોંચાડવાની પ્રક્રિયાને કોલ્ડ ચેઇન કરી છે.

0: કરી શકીએ.
1: ફળ અને શાકભાજીની અંદર થી મુખ્યત્વે આપણે જોવા જઈએ તો ઘણી બધી પ્રકારના પીણાઓ બને છે. અત્યારે હાલની અંદર કેરીની સીઝન ચાલી રહી છે, જેની અંદર એના અલગ અલગ જ્યુસ બને છે, સ્કોશ બને છે, શરબતો બને છે, જામ બને છે, જેલી બને છે, માર્મલેડ બને છે, અથાણાઓ બને છે, અલગ અલગ શાકભાજી અને ચટણીઓ બને છે, મુરબ્બાઓ બને છે, અને ફળ અને શાકભાજીનું સુકવણી પણ કરવામાં આવે છે, ફ્રોઝન એટલે એને લાંબા સમય સુધી ફ્રોઝન કરીને પણ રાખવામાં આવે છે. તો આટલી આટલી બનાવટો ખેડૂત મિત્રો બનાવી અને જયારે તમારા ફળ અને શાકભાજીના સારા ભાવ નહીં મળતા હોય અથવા તો માર્કેટની અંદર ભાવ ઓછો હોય તો ત્યારે એ તમારા ફળ અને શાકભાજીનું પ્રોસેસિંગ કરી અને એ જ ફળ અને શાકભાજીના તમે સારામાં સારા બનાવટો બનાવીને સારામાં સારો ભાવ મેળવી શકો છો.
0: હવે સાહેબ, એક પેસ્ચ્યુરાઇઝેશન કરીને શબ્દ છે, આપણે દૂધમાં ખાસ એ સાંભળતા હોઈએ છીએ, તો એ પેસ્ચ્યુરાઇઝેશન આપણે ફળ અને શાકભાજી માટે શું છે?
1: જે દૂધની અંદર એપ્લિકેશન થાય છે પાસ્ચ્યુરાઇઝેશનની, એ સેમ વસ્તુ આપણા જે ફળમાંથી બનતા પીણા છે એની અંદર પાસ્ચ્યુરાઇઝેશનની પ્રોસેસ કરવામાં આવે છે, જેના કારણે એ જ્યુસને જીવાણુરહિત કરી દેવામાં આવે છે, જેના કારણે લાંબા સમય સુધી તમારા ફળનો જ્યુસ છે તમે એ સારી કન્ડિશનની અંદર સાચવી રાખો છો. એની અંદર પાસ્ચ્યુરાઇઝેશનની અંદર 100 ડિગ્રીથી બિલો તમારે ટેમ્પરેચર રાખવાનું છે, જેથી તમારું ફળનું જે જ્યુસ છે એ એજ સચ કન્ડિશનની અંદર જોવા મળશે.
0: હવે સાહેબ, આપણે રાસાયણિક પરિરક્ષણ ની વાત કરીએ તો રાસાયણિક આપણે પરિરક્ષણ કરવા હોય તો એમાં ક્યાં ક્યાં રસાયણો વપરાય છે?
1: મુખ્યત્વે બાગાયતી પાકોના પરિરક્ષણ ની અંદર મોટા ભાગે જો ઉપયોગ કરવામાં આવતા હોય તો એ રાસાયણિક પરિરક્ષણમાં સોડિયમ બેન્ઝોએટ છે અને પોટેશિયમ મેટાબાઇલ સલ્ફેટ છે. પણ હવે આ અત્યારે આ નેચરલ ગાર્ડનિંગના યુગની અંદર રાસાયણિક પરિરક્ષણની અંદર જવા કરતા નેચરલ પ્રોસેસિંગની અંદર આવતા રહ્યા છે. જો ખેડૂત મિત્રો નેચરલી પ્રોસેસ પ્રોડક્ટ જો માર્કેટની અંદર મુકતા થશે

0: ખેત પેદાશ પણ સાચવી નહીં પડે અને સારામાં સારો પોષણ ભાવ મેળવી શકશે.
1: બરાબર. હવે ખાંડ વડે આપણે પરિરક્ષણ કેવી રીતે થશે?
0: હવે જે ખાંડ છે, તેલ છે, નમક છે, એ બધા નેચરલી પ્રિઝર્વેટિવ્સ છે. એમાંનું ખાંડ છે એ 65-70% કોઈ પણ મૂલ્યવર્ધિત પ્રોડક્ટ તૈયાર કરતા હોય તો એની અંદર એનો ખાંડનો જે રેશિયો છે એ 65-70% ઉમેરવાથી કોઈ પણ તમારી મૂલ્યવર્ધિત જે પ્રોડક્ટ છે એ લાંબા સમય સુધી તમે સુરક્ષિત રાખી શકો છો.
1: અને મીઠું અને એસિટિક એસિડ છે એના માટે?
0: મીઠું અને એસિટિક એસિડ જે છે એની અંદર મીઠું તમારે 15% અને જયારે એસિટિક એસિડ છે એ 2% કોઈ પણ ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી સાચવવા માટે રાખી શકાય છે.
1: બરોબર. હવે મુદ્દાની વાત કરીએ તો મૂલ્યવર્ધનથી આપણા જે ખેડૂત મિત્રો છે એને શું લાભ થાય અને ખાસ તો ગામડાઓ છે એને એમાં શું ફાયદો મળે?
0: ખેડૂત મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે સવારથી લઈને સાંજ સુધી ગામડાઓની દોટ ચાલે છે શહેરો તરફ અલગ અલગ પ્રકારની ખરીદીઓ માટે. ક્યારે આપણે એવું વિચાર્યું છે કે ગામડું હરેક પ્રકારની ખેત પેદાશો બનાવે છે અને એ જ ખેત પેદાશોનું પ્રોસેસિંગ થઈ અને પાછી આપણે ખરીદી કરીને એ જ બનાવો તો આપણા જ જે ફળો શાકભાજી છે, યા તો ધાન્ય પાકો છે, યા તો કઠોળ પાકો છે, યા તો તેલીબિયા પાકો છે, એની જ આપણે બનાવટો પાછા આપણે માર્કેટમાંથી ખરીદીને લાવીએ છીએ. તો ખેડૂત મિત્રો, જો ગામડાને આપણે સતર્ક કરવા હોય, ખેડૂતને જો આપણે સતર્ક કરવા હોય તો આ જે પ્રોસેસિંગ છે તમારા ફળ અને શાકભાજીનું અથવા તો ધાન્ય પાકોનું અથવા તો તેલીબિયા પાકોનું એ ગામડાની અંદર ખેડૂત જાતે કરતો થાય અને જાતે એની જ પ્રોડક્ટો બનાવીને વેચે ત્યારે ખરા અર્થની અંદર મૂલ્યવર્ધનથી ગામડાઓને ફાયદો થશે અને ડાયરેક્ટ બેનિફિશિયરી ખેડૂત રહેશે.
1: વાહ, ખૂબ સરસ વાત કરી. હવે સાહેબ, ખેડૂતોએ લણણી પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ પણ થોડું વાત કરો.
0: હવે ખેડૂત મિત્રો, જેમ આપણે આગળ વાત કરી ચુક્યા એમ કે લણણી છે એ જયારે દિવસનું તાપમાન છે એ ઓછું હોય એટલે કે સવારે અથવા તો સાંજના સમયે તમારે ફળ અને શાકભાજી ઉતારવા જોઈએ જેથી તમારા ફળ અને શાકભાજીઓની જે ફ્રેશનેસ છે એ મેન્ટેન રહે. એ બાદ એને પ્રી કુલિંગની ટ્રીટમેન્ટ આપવી જોઈએ. પ્રી કુલિંગ ટ્રીટમેન્ટ આપવાથી તમારી જે ખેતરની ગરમી રહેલી છે ફળ અને શાકભાજી એ દૂર થાય છે જેના કારણે એની સેલ્ફ લાઈફ જે વધે છે અને જે દેહધાર્મિક એની ફળ અને શાકભાજીની ક્રિયાઓ છે એ ધીમી પડી જાય છે જેના કારણે એની સેલ્ફ લાઈફ છે એ વધી જાય છે. બાદમાં તમારે શોર્ટિંગ કરવું જોઈએ. જેવા એવા બગડેલા કોઈ પણ પ્રકારનું ડેમેજ છે અથવા તો ઇન્સેક્ટ કોઈ રોગ જીવાત લાગેલી છે એવા ફળ અને શાકભાજીઓ દૂર કરવા જોઈએ. બાદમાં ગ્રેડિંગ કરવાનું હોય છે. ગ્રેડિંગની અંદર ફળ અને શાકભાજીના કદ, આકાર, રૂપ, રંગ પ્રમાણે અલગ અલગ વર્ગીકરણ કરવું જોઈએ. બાદમાં તમારા ફળ અને શાકભાજીઓને પેકિંગ કરવું જોઈએ યોગ્ય પેકેજિંગ મટીરિયલની અંદર અને ત્યારબાદ એને યોગ્ય સંગ્રહની અંદર રાખવા જોઈએ. આ એક આઈડિયલ લણણી પદ્ધતિ છે કોઈ પણ ફળ અને શાકભાજી ઉતારે બાદ પછી.
1: તો ખૂબ સરસ ઘણા બધા મુદ્દાઓ મૂલ્યવર્ધન વિશેના આપણે તમે ચર્ચા કરી. હવે આપણે મુલાકાતના અંત તરફ જઈ રહ્યા છીએ. તો સાહેબ, આપણો જે વિષય છે ફળ અને શાકભાજીનું મૂલ્યવર્ધન અને લણણી પછીની પ્રક્રિયાઓ, તો એના માટે ખેડૂત જે મિત્રો છે એના માટે આખા વિષયને અનુરૂપ આપનો સંદેશ શું રહેશે?
0: મારો ખેડૂત મિત્રોને એ જ અરજ છે કે ખેડૂત મિત્રો, જે પણ કોઈ બાગાયતી પાકો કરો છો યા તો ખેતીવાડીના પાકો કરો છો, તમે જાતે એનું મૂલ્યવર્ધન અથવા તો એનું પ્રોસેસિંગ કરવાનું જાતે ચાલુ કરો. ફક્ત એની અંદર તમે સોર્ટિંગ ગ્રેડિંગની પ્રક્રિયા કરો છો તો પણ તમારા પાકનું સારામાં સારું મૂલ્ય માર્કેટની અંદર તમે મેળવી શકશો. એ ઉપરાંત જે તે પાક તમે વાવો છો હવે એ પાકનું ઓછા ખર્ચની અંદર સારામાં સારું મૂલ્યવર્ધન કઈ રીતે થઈ શકે એ અપનાવવું જોઈએ જેનાથી તમને ઓછી મહેનતની અંદર, ઓછી લાગતની અંદર

0: કરમ સારું નેટ રિટર્ન જે તમારા પાકનું છે એ તમને મળી શકે. અને આથી આપણા ગુજરાતનો આપણા ભારતનો ખેડૂત છે એ સદ્ધર થવો જોઈએ.
1: શ્રોતા મિત્રો, ફળ અને શાકભાજીના મૂલ્યવર્ધન અને લણણી પછીની પ્રક્રિયાઓ આ વિશે ડોક્ટર રામભાઈ ભારાઈએ આપણને ખૂબ વિગતવાર વાત કરી. ઘણા બધા મુદ્દાઓની ચર્ચા આ વિષયની આપણે કરી લીધી છે. તેમ છતાં કોઈ મિત્રોને હજી વધારે વિશેષમાં કોઈ પ્રશ્ન હોય કે સાહેબ પાસેથી કઈ માર્ગદર્શન મેળવવું હોય તો મારે સાહેબનો મોબાઈલ નંબર એક તમને આપી દઈએ. ડોક્ટર રામભાઈ ભારાઈ કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બાગાયત મહાવિદ્યાલયના પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગના મદદનીશ પ્રાધ્યાપક છે, એમનો મોબાઈલ નંબર છે 90337 41 300.

0: क्षेत्र के विकास पर चर्चा हो जाएगी।
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने एसटीपीआई को टीयर टू टीयर थ्री सिटीज में ले जाने का निर्णय लिया था कुछ वर्षो पहले, और आज यहाँ पर पटना में साथ ही भागलपुर और दरभंगा में भी एसटीपीआई जो खुले हैं उनके माध्यम से स्टार्टअप्स को कैसे सहयोग मिले, माननीय मुख्यमंत्री जी के नेतृत्व में आज हम सब साथ बैठे चर्चा हुई, बहुत अच्छे सुझाव आए। आने वाले समय में इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग, आईटी इंडस्ट्री, स्टार्टअप्स का इकोसिस्टम, एआई के माध्यम से सर्विसेज बनाना, इन सब के लिए बड़ी अपॉर्चुनिटीज बिहार में क्रिएट होगी।
0: आ क्षेत्र ने वधु मजबूत बनाव माटे उद्योग साहसिको अने स्टार्टअप उत्साहियो पासेथी सूचनो मंगાવાયા છે। શ્રી વૈષ્ણવે બિહારમાં આઈટી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી સમરાજ ચૌધરીના પ્રયાસોની પ્રશંસા કરી। કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પર આધારિત શાસન મોડેલ તરફ આગળ વધી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે ગુજરાતના ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું કે સરકારની આ સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભારત હવે વિશ્વની સૌથી ચોથું મોટું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે। રાષ્ટ્રીય સ્વનિર્ભરતાનો ઉલ્લેખ કરતા શ્રી સંઘવીએ કહ્યું કે ભારત એક આયાતકારમાંથી સંરક્ષણ શસ્ત્રોના મુખ્ય નિકાસકાર બન્યું છે, તેમણે માળખાકીય સુવિધાઓના વિકાસની અભૂતપૂર્વ પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે દેશના દરેક નાગરિક માટે બંધારણ દ્વારા ખાતરી આપવામાં આવેલા અધિકારોનો આનંદ માણવા માટે ફોજદારી ન્યાય પ્રણાલીને યોગ્ય માધ્યમ બનાવવામાં આવે। નવી દિલ્હીમાં આયોજિત 26મી અખિલ ભારતીય ફિંગરપ્રિન્ટ પરિષદ 2026ને સંબોધતા તેમણે કહ્યું કે દેશની સિસ્ટમ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે અને સમકાલીન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેને વ્યવસ્થિત રીતે અપડેટ કરવામાં આવી છે। રાષ્ટ્રીય સ્વયં સંચાલિત ફિંગરપ્રિન્ટ ઓળખ પ્રણાલી NAFIS વિશે બોલતા ગૃહમંત્રીએ તપાસ અને કાર્યવાહીથી લઈને અંતિમ સજા સુધી કાનૂની પ્રક્રિયાના દરેક તબક્કામાં ટેકનોલોજીને અસરકારક રીતે એકીકૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો।
2: हमारा लक्ष्य बहुत स्पष्ट है, अपराधी कितना भी चतुर हो वो कानून और विज्ञान की संयुक्त शक्ति के सामने बचना नहीं चाहिए। वैज्ञानिक जांच, समयबद्ध अभियोजन और इंटीग्रेटेड क्रिमिनल जस्टिस सिस्टम, इसका उपयोग कर हमें क्राइम कंट्रोल करना है। क्राइम करने से दंड मिलता है, ये भाव जब खड़ा होता है तो अपराध को रोकने के लिए बहुत बड़ी सफलता मिलती है।
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન 2014માં 46,000 કરોડ રૂપિયાથી વધીને છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ નોંધાયું છે। શ્રી સિંહ આજે બપોરે નાગપુરના અંબાઝારીમાં યંત્ર ઇન્ડિયા લિમિટેડની ઓર્ડનન્સ ફેક્ટરીમાં અત્યાધુનિક 10,000 ટનના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કર્યા પછી બોલી રહ્યા હતા।

0: करोड़ रुपए की हमारी एक्सपोर्ट कर रहे हैं। यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है।
1: संरक्षण मंत्री ने कहा कि प्रस्तावित एल्युमिनियम एक्सट्रूजन प्रेस द्वारा उत्पादित घटक नो उपयोग फक्त संरक्षण साधनों में नहीं परंतु रेलवे ઇસરો અને ડીઆરડીઓ જેવા સંગઠનો દ્વારા ઉપયોગમાં લેવાતા મશીનરીમાં પણ થશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની સ્વિટ્ઝરલેન્ડ મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થાપિત કરાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે લોજિસ્ટિકલ પડકારો અને આ ફેરફાર માટે અનિશ્ચિત સમયપત્રકનો ઉલ્લેખ કર્યો છે. સ્વીસ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા ઇરાન કતાર અને પાકિસ્તાન વચ્ચે આજે યોજાનારી વાટાઘાટો મુલતવી રાખવામાં આવી છે. એક ઇરાની અધિકારીએ પુષ્ટિ આપી કે ઇરાની પ્રતિનિધિઓ વાટાઘાટો માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા ન હતા. બેડમિન્ટનમાં ભારતના અસ્મિતા ચલિહાએ ચીનમાં મકાઉ ઓપનની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અસ્મિતાએ ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાના કિમ મુન સુન સામે 21-16, 21-18 વિજય મેળવ્યો. આવતીકાલે સેમીફાઇનલમાં તેનો મુકાબલો દક્ષિણ કોરિયાના પાર્ક ગા યુન સામે થશે. અગાઉ અસ્મિતાએ અમેરિકાના ઇશિકા જયસ્વાલને 22-20, 21-15 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીથી દેશમાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ 2,400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વસુએ કહ્યું પ્રધાનમંત્રીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ થયું છે. અને સ્વિટ્ઝરલેન્ડ મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થગિત કરાયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.